નમસ્કાર, સુપ્રભાતમ, ગુડ મોર્નિંગ. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. આજે તારીખ 19 મે 2026 ને મંગળવાર, વિક્રમ સંવત 2082, અધિક જેઠ સુદ 30. અમારી વર્કલોક સમય બતાવે છે 5:58 અને 58 સેકન્ડ્સનો. આજની અમારી પ્રાતઃકાલીન પ્રસારણ સભામાં હું ખ્યાતિ પટેલ આપ સૌનું અંતરના ઉમળકાથી સ્વાગત કરું છે. અને આજની સંગીતમય સફરની શરૂઆત કરીએ સુવિચારથી. માણસ પોતે પોતાના કાર્ય વિશે બોલે, એના કરતાં તેનું કાર્ય પોતે જ બોલી ઉઠે એમાં સિદ્ધિના દર્શન થાય છે.

આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. હવે થોડી જ વારમાં એટલે કે બરાબર 6 વાગે રિલે કરીશું હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ આપ સાંભળશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વિકો વજ્રદંતી ભારત કા
1: ત્રણે કોલેજ માં
2: ચિંતા ના કર
1: ફીસ તો જો
3: શું હાલ છે શું થયું
2: ફીસ નું ટેન્શન
3: રાહુલ નો બેંક એકાઉન્ટ તો છે જ તો રસ્તો ક્લિયર બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ તે ક્યાં છે મીઠાઈ
4: RBI કહે છે
5: કરો યોગ્ય શરૂઆત બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: किनारा फिल्म से लता मंगेशकर और भूपिंदर की आवाजों में आप ये गीत सुन रहे हैं।
1: नमस्कार, आकाशवाणी समाचार मित्तल पटेल वांचे छे। सौ प्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी ओस्लोमां भारत नॉर्वे व्यापार अने संशोधन परिषदमां हाजरी आपी। गृहमंत्री अमित शाह आजे छत्तीसगढ़मां सेंट्रल झोनल काउंसिलनी बैठकनी अध्यक्षता करशे। महाराष्ट्रमां एक अकस्मातमां 13 लोकोना मौत थया। गुवाहाटी सहित 18 शहरोमां वॉटर मेट्रो सेवाओ शुरू करवा केन्द्र सरकारनी तैयारीओ। अने आईपीएल क्रिकेटमां आजे राजस्थान रॉयल्स अने लखनऊ सुपर जायंट्स वच्चे मुकाबलो। समाचार विगतवार। प्रधानमंत्री नरेन्द्र મોદીએ ઓસ્લોમાં ભારત નોર્વે વ્યાપાર અને સંશોધન પરિષદમાં હાજરી આપી છે। ક્રાઉન પ્રિન્સ હાકોન અને નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોરે પણ આ પરિષદમાં ભાગ લીધો હતો। પ્રધાનમંત્રી મોદીએ તેમના સંબોધનમાં વેપાર અને આર્થિક ભાગીદારી કરાર ટેપાના અમલમાં આવ્યા પછી દ્વિપક્ષીય વેપાર અને રોકાણમાં વૃદ્ધિની પ્રશંસા કરી। તેમણે ભાગ મૂક્યો કે બંને પક્ષોના ભાગીદારોએ ટેપા હેઠળ 100 અબજ અમેરિકન ડોલરના રોકાણ લક્ષ્યને પ્રાપ્ત કરવા અને પરિણામે ભારતમાં 10 લાખ નોકરીઓનું સર્જન કરવા માટે પ્રયાસો કરવા જોઈએ।
2: એફટા કન્ટ્રીઝ સે ભારતમાં આગલે 15 વર્ષોમાં 100 बिलियन डॉलर इन्वेस्टमेंट और 1 मिलियन जॉब्स क्रिएट करने का लक्ष्य है। ये एम्बिशियस टारगेट है लेकिन अचीवेबल है। और भारत में आपके इन्वेस्टमेंट को आउटकम्स में बदलना, मैं आपको विश्वास से कहता हूं, ये हमारी गारंटी है।
1: પ્રધાનમંત્રીએ ભારતના મહત્વાકાંક્ષી ગ્રીન ટ્રાન્ઝિશન એજન્ડાને પણ રેખાંકિત કર્યો, જેમાં દેશના કદ, વધતી જતી ઉર્જા માંગ, આબોહવા પ્રતિબદ્ધતાઓ અને નવીનીકરણીય ઉર્જા, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન હાઇડ્રોજન અને સ્વચ્છ ઉર્જામાં ઝડપી વિસ્તરણ પર ભાર મૂક્યો। આ સમિટમાં 50થી વધુ કંપનીઓના સીઈઓ અને નોર્વેજીયન અને ભારતીય વ્યાપાર અને સંશોધન સમુદાયોના 250થી વધુ સહભાગીઓએ હાજરી આપી હતી। 5 દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર આજથી 2 દિવસ ઇટાલીના રોમ પહોંચશે। શ્રી મોદી પ્રધાનમંત્રી મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે। તેઓ ઇટલીના રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ મેટારેલાને પણ મળશે। શ્રી મોદી બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણને વધુ પ્રોત્સાહન આપવા વ્યાપારી નેતાઓ સાથે વાટાઘાટો કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના બસ્તરના વિભાગીય મુખ્યાલય જગદલપુરમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે। આ બેઠકમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે। ગઈકાલે છત્તીસગઢની તેમની મુલાકાત દરમિયાન શ્રી શાહે બસ્તર જિલ્લાના નેતાનાર ગામમાં એક જાહેર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું। સાંભળીએ એક અહેવાલ।
3: केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा है कि पिछले 6 दशकों के दौरान नक्सलवाद के कारण बस्तर को बड़े पैमाने पर जो आर्थिक, सामाजिक और सांस्कृतिक नुकसान हुआ है उसकी भरपाई प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में सरकार अगले 5 वर्षों में करेगी। उन्होंने कहा कि अगले 1.5 वर्षों के दौरान बस्तर में स्थापित सुरक्षा बलों के करीब 200 कैंपों में से 70 कैंपों को जन सेवा केंद्रों में बदलकर उन्हें आदिवासी कल्याण का केंद्र बनाया जाएगा। इन सेवा केंद्रों में बैंकिंग, आधार, राशन कार्ड, कौशल प्रशिक्षण सहित केंद्र और राज्य सरकार की सभी योजनाओं से संबंधित सुविधाएं उपलब्ध कराई जाएंगी। विकल्प शुक्ला, आकाशवाणी समाचार, रायपुर।
1: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂરને ભારતના એક મજબૂત, આત્મવિશ્વાસુ અને સક્ષમ રાષ્ટ્ર તરીકે ઉદ્ભવનું પ્રતીક ગણાવ્યું। ગઈકાલે હનોઈમાં ભારતીય સમુદાયને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું હતું કે ભારત પહેલા પરમાણુ હુમલો નહીંની નીતિ પ્રત્યે પ્રતિબદ્ધ છે, પરંતુ પરમાણુ ધમકીઓ સામે ઝૂકશે નહીં અને કોઈપણ વિરોધીઓના દુઃસાહસનો યોગ્ય જવાબ આપવા તૈયાર છે। સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને આ માત્ર તકનીકી પ્રગતિ જ નહીં પરંતુ નવા ભારતની ઓળખ પણ દર્શાવે છે। પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી છે। આ કાર્યવાહી કોલકાતા હાઈકોર્ટના આદેશ અને સીબીઆઈ તપાસને અનુસરીને કરવામાં આવી છે। સંદીપ ઘોષ પર મેડિકલ કોલેજમાં ખરીદી સંબંધિત નાણાકીય ગેરરીતિઓનો પણ આરોપ છે। આ કેસમાં અન્ય 3 સંસ્થાઓની પણ તપાસ ચાલી રહી છે। મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ધનિવારી ખાતે ટ્રક અને કન્ટેનર વચ્ચે થયેલ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. ટ્રકમાં સૌથી વધુ લોકો સવાર હતા. ઘાયલોને કાસા હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકારે અકસ્માતમાં મૃતકના પરિવારજનો માટે 5 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે દેશમાં વોટર મેટ્રો સેવાઓ શરૂ કરવા અંગે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજી હતી. શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રથમ તબક્કામાં ગુવાહાટી સહિત 18 શહેરોમાં વોટર મેટ્રો સેવાઓ શરૂ કરવાની યોજના પર કામ કરી રહી છે. પ્રથમ તબક્કામાં શ્રીનગર, પટના, વારાણસી, અયોધ્યા અને પ્રયાગરાજનો પણ સમાવેશ થાય છે, જ્યારે આસામના તેજપુર અને દિબ્રુગઢને બીજા તબક્કામાં સમાવવાનો પ્રસ્તાવ છે. તેમણે જણાવ્યું હતું કે વોટર મેટ્રો સેવા પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ અસરકારક જાહેર પરિવહન પ્રણાલી હશે. તે ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ ફેરીનો ઉપયોગ કરશે, જે શહેરોમાં ટ્રાફિક ઘટાડશે અને જનતાને વધુ સારી મુસાફરીની સુવિધા પૂરી પાડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેમણે કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના નેતાઓની અપીલ પર ઈરાન પર લશ્કરી હુમલો અસ્થાયી રૂપે મુલતવી રાખ્યો છે. શ્રી ટ્રમ્પે જણાવ્યું હતું કે યુદ્ધ વિરામ વાટાઘાટો ચાલી રહી છે, જેના કારણે લશ્કરી હુમલો મુલતવી રાખવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં અમેરિકન રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે કતારના અમીર તમીમ બિન હમાદ અલ થાની, સાઉદ અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ અસઉદ અને UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાને મંગળવારના હુમલાને મુલતવી રાખવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે અમેરિકા અને પશ્ચિમ એશિયાઈ દેશોનો સ્વીકાર કરાર ટૂંક સમયમાં થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત કરાર ખાતરી કરશે કે ઈરાન પરમાણુ શસ્ત્રો ધરાવતું નથી. ન્યાયાધીશ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ કરી રહેલી ન્યાયાધીશોની તપાસ સમિતિએ સંસદ ભવનમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પોતાનો અહેવાલ સુપ્રત કર્યો છે. ન્યાયાધીશોની તપાસ અધિનિયમ 1968 હેઠળ વૈધાનિક આવશ્યકતાઓને અનુસાર આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલ ટૂંક સમયમાં સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવશે. ગયા વર્ષે 12 ઓગસ્ટના રોજ લોકસભા અધ્યક્ષ દ્વારા આ સમિતિની રચના કરવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેન્કે વાણિજ્યિક બેન્કો માટે રોકાણ વધઘટ અનામત IFR જાળવવાની જરૂરિયાત નાબૂદ કરી છે. IFR એ રોકાણના મૂલ્યમાં ઘટાડા સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવેલ વધારાનો બફર છે. RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વ્યવસ્થા આજથી બંધ કરવામાં આવી છે. કેન્દ્રીય બેન્કે જણાવ્યું કે પાછલા રવિવાર સુધી IFRમાં ઉપલબ્ધ રકમ વૈધાનિક અનામત, સામાન્ય અનામત અથવા નફા અને નુકસાન ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અને IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપરકિંગ્સને 5 વિકેટથી હરાવી પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. ચેન્નાઈમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપરકિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવી જીત મેળવી. આજે સાંજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો કરશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
4: આજના અખબારોએ વિવિધ સમાચારોને હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. સંદેશનું મુખ્ય શીર્ષક છે, ઈરાને હોર્મુઝની ખાડીના સંચાલન માટે નવી સંસ્થા રચી. નવગુજરાત સમય લખે છે, યુએસના પ્રતિબંધોની એસી તેસી, ભારત રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ચાલુ રાખશે. ફૂલછાબનું મુખ્ય શીર્ષક છે, બેન્કોને કરકસર કરવાનો સરકારનો આદેશ. ગુજરાત સમાચાર લખે છે, દેશમાં કાળઝાળ ગરમી, યુપી 48 ડિગ્રીમાં શેકાયું.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્લોમાં ભારત નોર્વે વ્યાપાર અને સંશોધન પરિષદમાં હાજરી આપી. ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. મહારાષ્ટ્રમાં એક અકસ્માતમાં 13 લોકોના મોત થયા. ગુવાહાટી સહિત 18 શહેરોમાં વોટર મેટ્રો સેવા શરૂ કરવા કેન્દ્ર સરકારની તૈયારીઓ. અને IPL ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
5: શ્રોતાઓ સે નાતા, सांगीतिक परंपरा की खोज और फिल्म संगीत में शास्त्रीयता।

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: Fantastic fun for family. 101.1 MHz.
2: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. ને મિત્રો, ઝરોખા અંતર્ગત હવે જાણી લઈએ આજે દિવસ દરમિયાન પ્રસારિત થનાર વિવિધ કાર્યક્રમો વિશે.

9:30 કાર્યક્રમ આજ કે ફનકાર જ્યાં કેન્દ્રિત રહેશે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પર. આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ આપ રાત્રિના 9:30 પણ સાંભળી શકશો. દસ વાગે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ લઈને આવશે કલ્પેશ કંસારા. 11 કલાકે આપ માણશો માહિતી અને મનોરંજનનું મસાલેદાર કોમ્બિનેશન, એટલે કે કાર્યક્રમ સુરતી સિઝલર.

બાર વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 12:05 કાર્યક્રમ યાદો કી મહેફિલ. એક વાગે આપ માણશો સુરીલા સફર, ત્રિવેણીનો સમય રહેશે 2:00. સેલ્યુલોઇડ કી સિતારે કાર્યક્રમ.

ગઈકાલે રાત્રે પ્રસારિત થયેલ છાયાગીતનું પુનઃ પ્રસારણ આપ સાંભળી શકશો 5 વાગ્યે, ને ત્યારબાદ 5:30 તરાને નયે પુરાને

વાગે આપ સાંભળશો હિન્દી સમાચાર અને ત્યારબાદ 6:05 કાર્યક્રમ ગુજરા હુઆ જમાના. 6:30 વાગે આપ સાંભળશો ઝરોખા અને ત્યારબાદ 6:35 માણશો ગુજરા હુઆ જમાના કાર્યક્રમનો શેષ ભાગ.

જયમાલા રજૂ થશે 7 વાગે 7:45 પોપ એક્સપ્રેસ. ૮ વાગે હવામહલ, જેમાં આજે નાટિકા પ્રેમ દીવાના, લેખક બ્રિજભૂષણ, નિર્દેશક પુરુષોત્તમ ધારવેકર. 8:15 ચિત્રલોક, 9:10 લઈને આવીશું કાર્યક્રમ આપકે લીએ. છાયાગીતનો સમય રહેશે 10 વાગ્યાનો. 10:30 આપ માણશો ઢલતી જાય રાત. 11 કલાકે કાર્યક્રમ રંગ તરંગ. તો હતી આજે દિવસ દરમિયાન પ્રસારિત થનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. ને હવે પ્રસ્તુત છે આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા, નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સમગ્ર રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પુરવઠો સામાન્ય અને અવિરત. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રાજ્યમાં આજથી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક યોજાશે. મુંબઈ અમદાવાદ માટે દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ડિઝાઇનનું અનાવરણ. અમદાવાદ હવાઈ મથક પરથી અંદાજે 45 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને રાજ્ય સરકારની મંજૂરી. અને રાજ્યના લોકોને આજથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા. સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પુરવઠો સામાન્ય અને અવિરત છે. ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના રાજ્યસ્તરીય સંયોજકે જણાવ્યું કે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની પુરવઠા શૃંખલા કોઈપણ વિક્ષેપ વિના કાર્યરત છે અને સમગ્ર રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો છે. જ્યારે દેશના કેટલાક ભાગોમાં ઇંધણની ઉપલબ્ધતા અંગે ચિંતા વચ્ચે ગ્રાહકોને ગભરાટમાં ખરીદી ન કરવા અપીલ કરવામાં આવી છે. દરમિયાન પાટણ જિલ્લા પુરવઠા અધિકારીએ ઇંધણની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવા માટે નિયામક ગાંધીનગરની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા નાગરિકોને અપીલ કરી છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે આજથી રાજ્યમાં સંયુક્ત સંસદીય સમિતિની બેઠક યોજાશે, ત્યારે આ બેઠક અગાઉ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ગાંધીનગર ખાતે એક મહત્વની બેઠક યોજી. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે બેઠકમાં શ્રી સંઘવીએ રાજ્યના મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ સાથે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે સમીક્ષા કરી. રાજ્યમાં વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કામાં સ્વગણતરી શરૂ થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ સહિત અનેક મહાનુભાવો પણ ઓનલાઈન સ્વગણતરી પત્રક ભરી રહ્યા છે, ત્યારે આ રાષ્ટ્ર નિર્માણના મહત્વપૂર્ણ કાર્યમાં સહભાગી બનવા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જીએચ સોલંકીએ નાગરિકોને અપીલ કરી છે.
1: જનગણનામાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ જનહિતલક્ષી વિવિધ યોજનાઓમાં એના આયોજન, અમલીકરણ અને વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે ખૂબ ઉપયોગી થાય છે. આપ સૌને વિનંતી છે કે રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સહભાગી બની સાચી માહિતી દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં આપનું અમૂલ્ય યોગદાન આપવા વિનંતી કરું છું.
0: ભારતીય રેલવે મુંબઈ અમદાવાદ માટે દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ડિઝાઇનનું અનાવરણ કર્યું. રેલવે મંત્રાલયે નવી દિલ્હી સ્થિત કાર્યાલયમાં પ્રસ્તાવિત બુલેટ ટ્રેનની છબી પ્રદર્શિત કરી. મંત્રાલયના જણાવ્યા અનુસાર વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સહિત રાજ્યના તમામ 8 સ્ટેશનો પર પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે. વડોદરા મુંબઈ રાજમાર્ગ પર નિયત મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવતા વાહન ચાલકો માટે ઈ ચલણની વ્યવસ્થા અમલી બનાવાઈ છે, જે અંતર્ગત 10 કિલોમીટરના અંતરે ઓટોમેટિક સ્પીડ ડિટેક્શન અને નંબર પ્લેટ રેકોગ્નાઇઝર કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરાના માધ્યમથી વધુ ઝડપે દોડતા વાહન ચાલકોને ઓનલાઈન ચલણ અપાશે. પ્રથમ વખત નિયમ તોડનારા વાહન ચાલકને 1500 રૂપિયા, જ્યારે બીજી વખત કેમેરા પોઈન્ટ સુધી વાહનની ગતિ વધુ નોંધાશે તો 2000 રૂપિયાનો વધારાનો દંડ વસૂલાશે. ગુજરાત એસટી નિગમે બસના ભાડામાં ઘટાડો કરતા અમદાવાદથી ભાવનગર અને સુરતની મુસાફરી હવે સસ્તી થઈ છે. અમદાવાદ ભાવનગર વચ્ચે નવો હાઈવે તૈયાર થતાં અંતર ઘટ્યું હોવાને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું એસટી નિગમના ચીફ લેબર ઓફિસર શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું.
2: અમદાવાદથી ભાવનગરનું જૂના રૂટનું ભાડું હતું 351 રૂપિયા હતું અને જે નવા હાઈવે તૈયાર થવાના કારણે એસટીનું ભાડું 337 રૂપિયા થવા પામે છે, જેથી અમદાવાદ ભાવનગર વોલ્વોમાં 14 રૂપિયાનો ઘટાડો થવા પામે છે. અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે તૈયાર થવાના કારણે અમદાવાદ સુરતનું જે અંતર હતું તેમાં અગાઉ નહેરુનગર સુરતનું ભાડું 748 રૂપિયા હતું અને નવું ભાડું 679 રૂપિયા થવા પામે છે, એટલે 61 રૂપિયાનો ઘટાડો થવા પામેલ છે.
0: અમદાવાદ હવાઈ મથક પરથી અંદાજે 45 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો છે. મલેશિયાના કુઆલાલમપુરથી એર એશિયાની ફ્લાઇટમાં અમદાવાદ આવેલા મુસાફર પાસેથી માદક પદાર્થનો 9 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સીમા શુલ્ક વિભાગે કરેલી કાર્યવાહીમાં એનડીપીએસ એક્ટ 1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. સીમા શુલ્ક વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલમાં ગોધરા અમદાવાદ હાઈવે પર એમ્બર ગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટી સાથે 2 શખ્સ ઝડપાયા છે. જપ્ત કરાયેલ એમ્બર ગ્રીસનું વજન 860 ગ્રામ અને તેની કિંમત 86 લાખ રૂપિયા થાય છે. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરિયાઈ સુરક્ષાને સઘન બનાવવા નવસારીના દરિયાકાંઠાના વિસ્તારમાં સમુદ્રી કમાન્ડો અને પોલીસ દ્વારા ઉભરાટથી દીપલા ગામના દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ કરાયું, જેમાં કમાન્ડોની વિવિધ ટીમે શંકાસ્પદ લોકો, વાહનો હોડી તેમજ અવાવરૂ સ્થળની તપાસ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @eirnews_abad ને ફોલો કરશો. જૂનાગઢના સક્કરબાગમાંથી મુંબઈના ભાઈખલા પ્રાણી સંગ્રહાલયને 4 એશિયાઈ સિંહ અપાશે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય તરફથી જિરાફ, ગેંડા અથવા કેપુચીન વાંદરાના બદલામાં 4 એશિયાટિક સિંહો મેળવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે જનજીવન પણ પ્રભાવિત થયું છે. આ દરમિયાન અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવેલા એક મુલાકાતીએ પ્રતિક્રિયા આપી.
3: મેં જોધપુર રાજસ્થાન સે આયા હું. યહાં પે આકે દેખા હૈ સબ જગહ સાફ સફાઈ બહુત અચ્છી તરહ સે રખી હુઈ હૈ. ઉનકે યહાં પાણી કા ભી છિડકાવ કિયા હુઆ હૈ. ઠંડક કે હિસાબ સે કૂલર લગાયા હુઆ હૈ. ખાને પીને કી વ્યવસ્થા બસ અચ્છે સે ચલ રહી હૈ. ઉનકી સાફ સફાઈ વગેરા બહુત અચ્છી વ્યવસ્થા હૈ.
0: અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા મંજૂરી અપાઈ છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં માત્ર 2.5 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓને જ કેન્દ્ર પુરસ્કૃત યોજનાનો લાભ મળવાપાત્ર હતો. જોકે મધ્યમ વર્ગના પરિવારોના હિતને ધ્યાને રાખી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આવક મર્યાદા વધારીને 6 લાખ કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. હવે 6 લાખ સુધીની આવક ધરાવતા વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ અપાશે, જેનાથી આ વર્ષે અંદાજે 3,000 જેટલા વિદ્યાર્થીઓ લાભાન્વિત થશે. રાજ્યમાં ગરમીથી હાલાકી અનુભવી રહેલા લોકોને હવે થોડી રાહત મળવાની આશા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે. આગામી 6 દિવસ દરમિયાન મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
4: કોસ્ટલ ક્ષેત્રમાં અભી જો પવન કા દિશા હૈ પશ્ચિમ સે ઉત્તર પશ્ચિમ દિશા સે પવન ચલને કા સ્થિતિ બને રહેગી ઓર જો સ્પીડ રહેગા 15-20 નોટ ગસ્ટિંગ ટુ 25 નોટ રહેગી. સબસે જ્યાદા તાપમાન રેકોર્ડ હુઆ હૈ સુરેન્દ્રનગર મે 44.5 ડિગ્રી સેન્ટીગ્રેડ.
0: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 90 પૈસાનો વધારો કરાયો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 97.77 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 98.64 રૂપિયા પ્રતિ લિટર થયા છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર ડીઝલનો ભાવ હવે 90.67 રૂપિયાથી વધીને 91.58 રૂપિયા પ્રતિ લિટર થયો છે. ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આજે વડોદરામાં ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ 2026ની 8 મેચ રમાશે. ગઈકાલે સિનિયર કેટેગરીમાં પુરૂષોની મેચમાં રાઇઝિંગ સન એફસીએ રેવ્સ એફસી પર 3-2, જ્યારે ગોટ એફસીએ એમેચ્યોર એફસી પર 7-3 જીત મેળવી છે. સિનિયર કેટેગરીમાં મહિલાઓની 6 મેચ રમાઈ હતી. ખંભાળિયા દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ લાગતા પિતા પુત્રીનું મોત થયું છે. રણજીપુર ગામ નજીક કારમાં અચાનક આગ લાગતા દુર્ઘટના સર્જાઈ હતી. કારમાં એક જ પરિવારના 3 સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટનામાં માતાનો આબાદ બચાવ થયો હતો. આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ નિમિત્તે રાજકોટના વોટસન મ્યુઝિયમમાં વલ્ભીપુર ઉત્ખનનમાંથી મળેલ પુરાતત્વીય વસ્તુઓનું વિશેષ ફોટો પ્રદર્શન ખુલ્લું મુકાયું, જેમાં પ્રજ્ઞાચક્ષુઓ બેલ લિપિ માધ્યમથી માહિતી આપતું સૂર્ય ભગવાનની મૂર્તિનું 3D ટેક્સટાઇલ મોડેલ વિશે માહિતી મેળવી શકશે. આ સાથે QR કોડ તૈયાર કરાયો છે, જેના માધ્યમથી સંગ્રહિત વસ્તુઓનો ઇતિહાસ પણ જાણી શકાશે. પંચમહાલના શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ જેઠા ભડવાળે ઈ રિક્ષામાં મુસાફરી કરી. તેમણે ચાંદરગઢથી શહેરા અને ત્યાંથી પંચામુદ ડેરી સુધી મુસાફરી કરી વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપ્યું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સમગ્ર રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પુરવઠો સામાન્ય અને અવિરત. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રાજ્યમાં આજથી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક યોજાશે. મુંબઈ અમદાવાદ માટે દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ડિઝાઇનનું અનાવરણ. અમદાવાદ હવાઈ મથક પરથી અંદાજે 45 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને રાજ્ય સરકારની મંજૂરી. અને રાજ્યના લોકોને આજથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
5: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ.
6: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: ઉફ, આ મે મહિનો, અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
2: સુરત એફએમ, મારું નામ રાકેશભાઈ, સૈયદપરા રામપરા થી બોલીએ છે.
1: સૈયદપરા કે રામપરા?
2: રામપરા, સૈયદપરા, કાઠિયાશેરી.
1: ત્યાં બે વિસ્તાર નું નામ કેમ બોલો છો તમે?
2: એટલે એરિયો રામપરા લાગે, શેરી નું નામ કાઠિયાશેરી.
1: હા,
2: મારું નામ રાકેશભાઈ છે.
1: તે બોર્ડર પર છે? ના, એટલે
2: બોલો.
1: હા, સૈયદપુરા ને રામપરા ની બોર્ડર પર છે.
2: ના ના ના, બોલો, કેમ છો?
1: બસ ફર્સ્ટ ક્લાસ એકદમ. જણાવો.
2: સારું છે, અમે જરીમાં કામ કરીએ છીએ, વાડી ફરિયા બાજુ.
1: જી,
2: સારું છે, અત્યારે બધી રીતે સારું ચાલે છે.
1: જણાવો બીજી નવા જૂની. રાકેશભાઈ,
2: નવા જૂની બધું નવું જ છે, સારું છે. અમે રોજ અત્યારે અમે હમણાં સવારે 4 વાગે બ્રહ્મ મુહૂર્ત માં યોગ કરીએ છીએ 1 કલાક.
1: કેવું પડે?
2: ને સાંજે મેડિટેશન કરીએ 8 થી 9. બહુ આનંદ મળે છે ને બહુ ખુશી મળે છે આમાં અમને.
1: શું ફેરફાર આવ્યા લાઈફમાં?
2: બહુ ફેરફાર, મનને શાંતિ મળે છે, લોકો સાથે વ્યવહાર કે હિસાબે કરવાનો.
1: જી, તો રાકેશભાઈ, આ યોગ સાધનામાં તમે ક્યારથી જોડાયા?
2: હમણાં 2 મહિનાથી જોડાયા અમે.
1: અફસોસ થતો હશે કેમ કે બહુ મોડા પડી ગયા આપણે?
2: બોલવાનું બધી રીતે આમ સરસ થઈ ગયું. આપની વાણી પણ સરસ, સામે વાળા સાથે કેવી રીતે વાત કરવી. ને એક સેકન્ડ, મારી છોકરી રાધા છે, એની સાથે વાત કરવાની.
3: ગુડ મોર્નિંગ,
1: કોણ બોલો?
3: મારું નામ રાધા.
1: શું કરો છો આપ?
3: મેં હવે 9માં આવી.
1: ક્યારે સ્કૂલ શરૂ થવાની?
3: 6 મહિનાની 8 તારીખે.
1: તૈયારી થઈ ગઈ બધી નવા સત્રની?
3: ના, આજે તો કપડા લેવાના છે ને, નવા બદલાઈ. 9માં ના માધ્યમિક ને બદલાઈ જાય ને એટલે.
1: કયો કલર છે યુનિફોર્મ નો નવો?
3: જાંબલી ચેક્સ કલર છે.
1: ગમે છે?
3: હા, કુર્તો નહી ગમે.
1: હવે
3: ચલો,
1: તો રાધાજી હવે તમને કયું ગીત સાંભળવું ગમશે? ચલો તો સંભળાવી દઈએ આ સરસ ગીત. સાંભળતા રહો સુરત FM અને 9માં ધોરણ માટે ઓલ ધ બેસ્ટ.
3: થેન્ક યુ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: હેલો સુરત એફએમ.
1: હા સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
0: રમેશભાઈ રાણા બોલું સાહેબ.
1: ક્યાંથી બોલો છો રમેશભાઈ?
0: નવાપરા ગોલવાડથી.
1: શું કરો છો?
0: ઘડી જોબ કરી દેજો સાહેબ. એક ગાયન મુકાવું છે સાહેબ, તમારા હિસાબ તો કોઈ બી ગાયન મૂકી દેજો.
1: કોણ પસંદ છે તમને? દેખો
0: મારી વાઈફ દમયંતી બેન રમેશભાઈ રાણા, મારા છોકરા વૈષ્ણવ રમેશભાઈ રાણા.
1: રમેશભાઈ,
0: હા બોલો બોલો.
1: પ્રશ્ન મારો એ હતો કે કલાકારમાં કોણ પસંદ છે?
0: કલાકારમાં તો હવે આ તો જૂના ગાયનના જ શોખીન છે, નવા ગાયન તો કઈ ગમતા નથી સાહેબ.
1: તે જૂનામાં કોણ પસંદ છે તે કોની?
0: જૂનામાં ધર્મેન્દ્રનું કોઈ બી ગાયન મૂકી દેજો ને સાહેબ.
1: ધર્મેન્દ્રની કઈ ફિલ્મ બહુ ગમે છે?
0: શોલે પિક્ચર જોયેલું, પછી દોસ્તાના પિક્ચર જોયેલું. પેલું
1: થિયેટરમાં કે?
0: થિયેટરમાં સાહેબ.
1: તે કોની હતા ગયેલા ત્યારે?
0: કોણ હતો સાહેબ?
1: દોસ્તારો હતા.
0: હા
1: કોણ કોણ હતા દોસ્તારો?
0: દોસ્તારો એક મનોજભાઈ કન્ના હતો, તરુણભાઈ કન્ના હતા. અમે બધા ફ્રેન્ડ જ ગયેલા હતા જોવા, ત્રણ ચાર જણ જ ગયેલા હતા અમે સાહેબ.
1: ટિકિટ શું હતી ત્યારે?
0: ટિકિટ ત્યારે લગભગ 20 રૂપિયા ટિકિટ હતી.
1: ને નાસ્તાના કેટલા થતા?
0: નાસ્તાના વડા પાવના 10 રૂપિયા ને પેલી બાટલીના પણ 10 રૂપિયા હતા ઠંડીના.
1: બરાબર. લાઈનમાં ઉભા રહેવું પડેલું કે તમારી ટિકિટ માટે?
0: ના ના, તરત મળી ગયેલી ટિકિટ.
1: ઓળખાણ હતી?
0: હા, એક ભાઈ ની ઓળખાણ હતી ને, તરત જ ટિકિટ મળી ગયેલી.
1: ડોરકીપર ઓળખતો હતો?
0: ટિકિટ મળી
1: ગઈ. બોલો બીજી નવાજ. ચાલો તો ધર્મેન્દ્ર નું સરસ ગીત તમે સંભળાવી દઈએ. સ્ટે ટ્યુન્ડ ટુ સુરત એફએમ.

0: સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
1: હેલો, હા ગણેશ કાકા.
0: હા બોલો,
1: કેમ છો?
0: બસ મજામાં.
1: અરે કેરી ની સીઝન ચાલે છે, કેરી ખાવ છો?
0: તમે કેટલી ખાધી?
1: મેં અમને દોઢ મણ લાવેલો હતો, આજે ઘરે એક મહિના ચાલુ થઈ ગયો નાખે.
0: હા
1: એટલે બેન માણસ જમવા બોલાવ્યા છે.
0: પહેલેથી એક જ જગ્યા કે પછી ફરવું પડે?
1: ના ના, આપણને જ્યાં ઘડી માલ ફ્રેશ લાગે ને તો એને પૂછવાનું. એમાં શું છે, નાયલોન કેરી લાવું, નાયલોન તાજાપુરી.
0: હા
1: બહુ મીઠી લાગે.
0: કયા ગામ ની? સુખભાઈ કેરી તો ખાધી, પછી ગોટલા નું કર્યું?
1: ગોટલા ચૂસી લેવાના. એક જમાનો એવો હતો ને કે દેશી કેરી આવતી ગાલામાં, એ દેશી કેરીનો જ રસ બનાવતા હતા, રસ પૂરી કરતા હતા. હા તેની અંદર બધું જ આવી જતું. તે કેરી જો જયારે આપણા ઘરમાં રસ પૂરી બનાવે ને ત્યારે એ આજુબાજુ બધા બેસી જાય ને એના ગોટલા ને છોલતા આપે, છોલતા ગોટલા બહુ ચૂસતા હતા એ જમાનામાં. હવે એ કેરી આવતી નથી દેશી.
0: પણ તે ગોટલા નું કઈ બનાવે છે કે નહીં?
1: ના કોઈ નહીં બનાવે.
0: પેલા શું બનાવતા?
1: પેલા એ લોકો ને આવડતું હોય તો પેલા બનાવતા હતા, હવે કોણ બનાવવાનું? અને ઘણા જણા તો પૂછલી ડાકતા હતા કે એમ કે આ થશે, એમ કે કેરી થશે.
0: ગોટલી નું શાક બનાવો તો કેજો મને. કઈ નઈ, હવે પાછું એકાદ દાડો ગોઠવો, આ પીપુડી વગાડી આપડે ભેગા થઈને. ચાલો હવે ગીત કયું સંભળાવ્યો? દેખો
1: તમે છે ને, મા જીતેન્દ્ર નું જ મૂકવાનું.
0: જીતેન્દ્ર નું?
1: હાજી, આપડે તો જીતેન્દ્ર નો જ.
0: બસ તો આ ગીત સરસ સંભળાવીએ જીતેન્દ્ર નું, બધાને ગમશે. સાંભળતા રહો સુરત એફએમ.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: ફસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: હેલો, સુરત એફએમ સ્પીકિંગ.
4: હા, સુરત એફએમ.
3: કોણ?
4: મેં સોહેલ બોલ રહા હું. મારા નામ સોહેલ હૈ, ગોપીપુરા મમનાવાડ.
3: બોલો સોહેલ, ક્યા કર રહે હો?
4: મેં હેન્ડવર્ક કા કામ કરતા
3: હું. ઓર ફરમાઈએ કે કામકાજ કૈસે સીખા આપને, કિસકે પાસ?
4: યે મેરે ચાચા કે પાસ હી સીખા. વો જો સાડી ભરત ભરતે ના,
3: હા,
4: વો કામ કરતા.
3: પરિવાર મે કોન હૈ?
4: મેરે પરિવાર મે મમ્મી હૈ ઓર મેરી દો લડકિયા હૈ, સા ઓર જિયા, ઓર મેરી વાઇફ કા નામ અકીલા હૈ.
3: જી, તો વો બેટિયા ક્યા કરતી હૈ?
4: બેટિયા તો અભી છોટી હૈ, અભી સ્કૂલ મે દાખલા ગયા એક કા.
3: અચ્છા,
4: દો મહિને બાદ.
3: તો તૈયાર હો ગઈ વો જાને કે લિયે?
4: હા, તૈયાર હો ગઈ.
3: દિખા દિયા સ્કૂલ ઉસકો?
4: હા, દિખા દિયા ના.
3: પાસ મે હૈ?
4: હા, પાસ મે હી હૈ.
3: બતાઈએ કે છુટ્ટિયો મે કહાં જાને વાલે હૈ?
4: છુટ્ટિયો મે તો હોકર આયે ફાર્મ હાઉસ. અભી તો નયા નયા ધંધા શરૂ કિયા.
3: અચ્છા,
4: યાની કે ખુદ કા હી શરૂ કિયા.
3: અચ્છા અચ્છા,
4: અભી એક હી મહિના.
3: ઉસકે લિયે ઘૂમના પડતા હૈ ફિલ્ડ મે?
4: હા, ફિલ્ડ મે, યાની કે એક જગ્યા સે કામ લાકે રૂમ મે કરા કરના પડતા.
3: અકેલે હી કરતે હૈ કા યા ફિર સાથ મે ઓર?
4: નહીં નહીં, કારીગર રખતે હૈ. મેને દો કારીગર રખતે.
3: તો વહાં પર ભી સુનતે હૈ રેડિયો?
4: હા, વહાં પે તો શુરુ કિયા મેને સુનના.
3: તો બતાઈએ સોહેલ જી, કોનસા ગાના સુનેંગે આજ સુરત એફએમ પે?
4: બાગી મૂવી કા સુના દીજીએ, ના જિયા જિંદગી એક પલ ભી.
3: ઠીક હૈ, તો સુનાતે હૈ બઢિયા સા ગાના. સુનતે રહીએ સુરત એફએમ.
4: હા, થેન્ક યુ.

0: હેલો,
1: સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
0: હા, સુરત એફએમ, અમે વર્ષાબેન બોલીએ, સાઈ મોહન થી 287 માંથી. ફોન માટે કેટલી ટ્રાય કરે પણ લાગે જ નહીં ને.
1: કયો વિસ્તાર?
0: વેસ્ટર્ન વિસ્તાર છે. તમે કોણ બોલો?
1: કે બોલું છું.
0: હા, અમારા સન સાથે વાત કરો.
2: હેલો.
1: હા જી, નમસ્કાર, કોણ બોલો?
2: ગુડ મોર્નિંગ સર.
1: ગુડ મોર્નિંગ.
2: તમારો એફએમ સાંભળીએ છે, એન્જોય કરીએ છે.
1: શું નામ?
2: મારું નામ પવનભાઈ જરીવાલા.
1: તે કેટલા સમયથી એન્જોય કરો છો સુરત એફએમ?
2: મેં નાનપણથી સાંભળતા આવ્યા છે. બોલે જતા ત્યારે સાંભળીને જઈએ, સુરત જતા સાંભળીને આવીએ.
1: શું કામકાજ આપણું?
2: અમારું કામ એકાઉન્ટિંગ કન્સલ્ટ.
1: કામકાજની સાથે સાથે હજી અભ્યાસ ચાલુ જ છે.
2: અભ્યાસ તો ચાલુ રાખવાનો ને.
1: બહુ સારી વાત છે.
2: ભણવાની ઉંમર તો કોઈ દિવસ પતતી જ નથી.
1: બહુ સાચી વાત કરી. હા,
2: જેમ સિચ્યુએશન આવે તેમ કઈ ના કરવાનું.
1: બરાબર છે એકદમ. વર્ષાબેને બરાબર ટ્રેનિંગ આપી છે તમને. બોલો બીજું.
2: ફાધર સાથે વાતચીત કરો. અમારા ઘરમાં ફાધર મધર ફેમિલીમાં બેન છે, મારી વાઈફ છે. વાઈફ આજે પિયર ગયેલી જેવું છે. તમારી સાથે વાત કરશે
1: તો સાંભળશે તમને આજે રેડિયો.
2: એમનું નામ છે કૃષ્ણા પવન જરીવાલા.
1: કૃષ્ણાબેન ફરિયાદ કરશે તમને કે હું ઘરે હું ત્યારે ફોન નથી કરતા.
2: કૃષ્ણાબેન નું કામ છે એ એડવોકેટ ને પ્રેક્ટિસ કરે છે, એ પણ આગળ લો કરવાના છે.
1: કૃષ્ણાબેન તમને ફરમાઈશ કહીને ગયા હશે એટલે કે ફોન લાગે તો મારું આ ગીત વગાડજો. જી, તો ભવનભાઈ હવે સંભળાવી દઈએ તમારી પસંદગીનું ગીત. સાંભળતા રહો સુરત એફએમ.
2: ઓકે, થેન્ક યુ.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: સુરત એફએમ.
2: હા જી, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
1: હું અલ્તાફભાઈ બોલું છું.
2: ક્યાંથી?
1: અહીંયા ઓલપાડ છે.
2: શું કરો છો અલ્તાફભાઈ?
1: હું બુટ ચંપલ નો ધંધો કરું છું. બિઝનેસ કરું. ગીત મુગાનું છે, અમિતાભ બચ્ચન નું છે ને?
2: કયું?
1: નથી મેરી કિસ્મત મેં દેખ મદીના હે.
2: બોલો અલ્તાફભાઈ, બીજી નવા જૂની કઈ?
1: કઈ છે નથી, આ ગરમી બહુ પડે છે. લીલો થઈ જાય છે.
2: બરાબર.
1: શું કરીશું, કુદરતી છે હવે. ચાલા ટીવી ચાલુ કરીએ, પણ હું ઘડી કે દરવાજા ખોલવા પડે એટલે પછી બંધ કરી દેવી પડે છે.
2: એક જ જગ્યાએ કે પછી ફરતી?
1: ના ના, ફરી નહીં છે ગામડા ને.
2: તે રોજના કેટલું ફરી લો?
1: 2-4 ગામ ફરી જવાય.
2: કયા ગામ ફરો છો તમે?
1: આ બધા જ ઓલપાડ તાલુકાના. અહીંયા ઈશનપુર છે, કરમલા છે, પછી અલ્લા નીકળી જાય તો ભરભૂજ. શું કે બધા બહુ ગામડા છે, કેટલા યાદ.
2: સવારે નીકળવાની નક્કી જ હોય કે આજે આટલા ગામ જવું છે એમ?
1: ના ના, કોઈ નક્કી નહીં. સવાર માં નીકળેલ છે, એ બાજુ વિચાર બસ ચાલ્યા જ કરવાનું.
2: જે બાજુ કિસ્મત લઈ જાય એ બાજુ જ્યાં કરવાનું.
1: હા હા, જે બાજુ રોજી લખી લઈ બસ ચાલ્યા જ કરવાનું.
2: તો કેટલા વર્ષ થઈ ગયા તમને આ કામ માં?
1: 1995 નો વેચ્યું છું. લાડી પર વેચતો હતો પેલા, અહીંયા ડુમા જીમપુર શૂટિંગ જતો હતો. પછી રિક્ષામાં વેચતો, રિક્ષામાં છોકરો જાય છે, હું ઇકો માં જાઉં છું.
2: રોજના 3-4 ગામ ફરવા ને?
1: હા, 3-4 ગામ.
2: પછી જમવાનું ખાવાનું બધું?
1: જમવાનું ઘરે જઈને 2 વાગે, 1.5 વાગે, 2 વાગે.
2: પછી બપોર પછી પાછા
1: 3-4 વાગે પાછું નીકળવાનું સંડે પર. 5-4 વાગે.
2: બાળકો તમારા?
1: 2 બાળકો છે, એક બેબી છે, બાપો છે. ધંધો જ કરે છે. મારા ભાઈ અજ ફરવા જાય છે, 20 તારીખે નીકળે છે.
2: શું નામ એમનું?
1: અયુબભાઈ.
2: જી.
1: મારી ભાભી રૂક્ષા ના જોઈ.
2: બંને જણા જવાના?
1: હા હા.
2: બરાબર, તૈયારી થઈ ગઈ એ લોકો બધી?
1: હા હા, બિલકુલ બધી તૈયારી થઈ ગયેલી છે.
2: મૂકવા જવું પડશે ને તમારે?
1: ના, માં ભત્રીજો છે ને, ગાડી છે તે મૂક્યા.
2: પછી તમે ક્યારે જવાના તે કહો હવે?
1: જે કિસ્મત મેં જ્યાં લખ્યો ત્યાં થયે, બોલાવા આવે ત્યારે.
2: બોલાવે ત્યારે જવા શકે.
1: બિલકુલ.
2: ચાલો, તો અમારી શુભકામનાઓ છે, દુઆ છે તમને કે તમે બી ત્યાં જવાનું સપોર્ટ
1: જલ્દી થઈ જાય.
2: હા, વાતચીત સાથે આ ગીત સંભળાવીએ. સમય પર રહો સુરત FM.
1: ઓકે.

0: નમસ્કાર દોસ્તો, આજના ફોન ઇન કાર્યક્રમમાં આપે જે ગીતો સાંભળ્યા એની વિગતો આ મુજબ છે. પહેલું ગીત મુસ્કાન ફિલ્મનું, ગાયક કલાકારો ઉદિત નારાયણ અને અનુરાધા પોડવાલ, સંગીતકાર નિખિલ વિનય અને ગીતકાર સમીર. બીજું ગીત હેસિયત ફિલ્મનું, ગાયક કલાકાર યસુદાસ, સંગીતકાર બપ્પી લહેરી અને ગીતકાર ઇન્દિવર. ત્રીજું ગીત લોફર ફિલ્મનું, ગાયક કલાકાર મોહમ્મદ રફી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી. ચોથું ગીત મેરે હુઝુર ફિલ્મનું, ગાયક કલાકાર મોહમ્મદ રફી, સંગીતકાર શંકર જયકિશન અને ગીતકાર હસરત જયપુરી. પાંચમું ગીત બાગી ફિલ્મનું, ગાયક કલાકારો અરમાન મલિક અને શ્રદ્ધા કપૂર, સંગીતકાર અમાલ મલિક અને ગીતકાર સંજીવ ચતુર્વેદી. છઠ્ઠું ગીત ધુરંધર ફિલ્મનું, ગાયક કલાકારો ખાન સાહેબ અને શાશ્વત સચદેવ, સંગીતકાર શાશ્વત સચદેવ અને નુસરત ફતેહ અલી ખાન, ગીતકાર નુસરત. અને સાતમું ગીત કુલી ફિલ્મનું, ગાયક કલાકારો શબ્બીર કુમાર અને કોરસ, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી. હોપ યુ એન્જોયડ ધ ફોન ઇન પ્રોગ્રામ ટુડે. ફોર મોર એન્ટરટેનમેન્ટ સ્ટે ટ્યુન ટુ સુરત એફએમ 101.1 મેગાહર્ટઝ.
1: ફ્રેન્ડ્સ, કલ્પેશ કંસારા દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ સમાપ્ત થાય છે.
2: Fantastic fun for family. 101.1 megahertz. Surat FM.
3: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
4: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
5: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
4: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
5: શું વાત કરે છે?
4: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
6: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: આપ સુરતમાં હો કે સુરતથી દૂર,
2: સુરત FM 101.1 ના તમારા ફેવરિટ પ્રોગ્રામ્સ
1: કદી નહીં રહે તમારાથી દૂર.
2: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ દ્વારા
1: હંમેશા તમારી સાથે.
3: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
4: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
5: દોસ્તો, ગઝલની જરૂર મહેફિલમાં હોય છે, પ્રેમની જરૂર આપણા દિલમાં હોય છે. મિત્રો વગર અધૂરી છે આ જિંદગી, કે મિત્રો વગર અધૂરી છે આ જિંદગી, એમની જરૂર પળે પળમાં હોય છે. મિત્ર બન્યા છો તો વાત કરજો, ને કંઈ કામ હોય તો યાદ કરજો. મને તો આદત તમને યાદ કરવાની, કે મને તો આદત તમને યાદ કરવાની. જો તમને એડકી આવે તો માફ કરજો. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. ને હવે સમય થયો છે માહિતી અને મનોરંજનના મસાલેદાર કોમ્બિનેશન એટલે કે પ્રોગ્રામ સુરતી સિઝલનનો, જેમાં આજે આપની સાથે છે આપની રેડિયો ફ્રેન્ડ ખ્યાતિ. તો આજના સુરતી સિઝલનની શરૂઆત કરીએ તુમ બિન મૂવીના આ સોંગ સાથે. સિંગર અરિજિત સિંઘ, મ્યુઝિક અંકિત તિવારી, બોલ મનોજ મુંતશીર.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હોવ બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 02612236209
1: 02162-2236209 પર.
3: હેલો, સુરત FM સ્પીકિંગ.
4: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમા રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
6: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે.
7: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, RBI કહે છે
8: જાણકાર બનો, સતર્ક રહો.
9: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
10: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. ને હમણાં તમે એન્જોય

રહ્યા છો પ્રોગ્રામ સુરતી સિઝલર. મિત્રો, આમ તો અઠવાડિયામાં રવિવાર સિવાયના બધા જ વારે કોઈક ને કોઈક વ્યક્તિ તો ઉપવાસ કરતું જ હોય છે, ને એમાં પણ હમણાં શરૂ થયો છે અધિક માસ, એટલે તો રવિવારે પણ ઉપવાસ. કારણ ઘણા આખો મહિનો ઉપવાસ કરે, અને એમાં પણ કેટલાક તો મગ રોટલી જ ખાય. હા, એક ટાઈમ જમે ને એ પણ દરરોજ મગ. આ સાંભળી કેટલાકને તો થઈ ગયું હશે કે રોજે રોજ તો મગ કેમ ભાવે. દોસ્તો, જરા અઘરું ખરું, પણ એકવાર મનથી નક્કી કરી લે ને પછી થઈ જાય. ને તમને ના ખબર હોય તો કહી દઉં કે ઘણા તો શ્રાવણ મહિનો પણ મગ રોટલી કે રોટલા ખાઈ કરતા હોય છે. પછી એ કાળા મગ હોય કે લીલા મગ, પણ મગ હોવા જોઈએ. આ મગ પણ ગજબના. હા, શ્રાદ્ધનું જમવાનું હોય કે અધિક માસમાં થતા જમણવારમાં તે પોતાની જગ્યા કરી જ લે. શુભ પ્રસંગ હોય કે પછી મરણ પ્રસંગ પછીની વિધિમાં થતા જમણવારમાં એકાદ દિવસ તો મગ જોવા મળે મળે ને મળે જ. ને દોસ્તો, મગ શબ્દને જો ઊંધો કરીએ ને તો બની જાય ગમ. એટલે બોલવામાં આવે, ગમ દૂર કરવા ખાઓ અને ખવડાવો મગ. અને મગ પ્રેમી લોકો મગ ખાતા ખાતા બોલતા પણ જાય, અઠવાડિયામાં છે ને એક વાર તો મગ ખાવા જ જોઈએ. કારણ મગ ચલાવે પગ. ને વળી પાછા કેટલાક એવું પણ બોલે, હા જોજો, પેલાના તો મગમાંથી પગ નીકળ્યા, હવે મગમાંથી ફણગા ફૂટે એ ખબર, પણ ભાઈ મગમાંથી પગ પણ નીકળે. હા, અને જો વારંવાર પૂછવા છતાં સામેવાળો જવાબ ન આપે તો બોલી જવાય, બોલની ભાઈ બોલની, તારા મોમાં મગ ભર્યા છે કે હું. તો દોસ્તો, મારી આ મગ ગાથાને અહીં હવે અટકાવું અને તમને સંભળાવું આમિર જમાલના અવાજમાં મર્ડર ફિલ્મનું આ ગીત. સઈદ કાદરીના શબ્દો સાથે છે અનુ મલિકનું સંગીત.

0: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
0: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: હે, ફોન થી શું થાય?
0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
1: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: Fantastic fun for family. 101.1 MHz.
2: મિત્રો, સોશિયલ મીડિયા પર ઘણી વખત આપણા જોવામાં એવો વિડીયો આવે કે દોડની સ્પર્ધામાં દોડતા દોડતા કેટલીક વખત ખેલાડીના પગમાં દુખાવો થવાથી કે ઈજા થવાના કારણે તેને દોડવામાં તકલીફ પડે અથવા તે દોડતા દોડતા પડી જાય. આવા સમયે કેટલીક વખત અન્ય ખેલાડી તેની મદદ કરે અને તેને ફિનિશ લાઇન સુધી પોતાની સાથે લઈ જાય અને તેની રેસ કમ્પ્લીટ કરાવે. ને આ હૃદયસ્પર્શી દ્રશ્ય જોઈ રેસ જોવા ઉભેલા દર્શકો પણ તાળી પાડી તેમને પ્રોત્સાહિત કરતા જોવા મળે. તો ઘણી વખત ક્રિકેટમાં પણ તમે જોયું હશે કે કેટલાક ખેલાડી અમ્પાયરના આઉટ કે નોટ આઉટના નિર્ણયની રાહ જોયા વિના પોતે આઉટ છે એવી ખબર જ હોય એટલે ગ્રાઉન્ડની બહાર જવા લાગે અને કેટલીક વખત કેચ કરનાર પ્લેયર જાતે જ કહી દે કે તેનાથી કેચ બરાબર પકડાયો નથી. મિત્રો, આ તો મેં માત્ર બે ઉદાહરણ આપ્યા, પણ દરેક રમતમાં આવા કિસ્સા જોવા મળતા હોય છે. કારણ, રમત એ મનોરંજન માટે તો છે જ, પણ સાથે સાથે તેનાથી જે તે વ્યક્તિનું ઘડતર પણ થાય છે અને તેનામાં પ્રામાણિકતા અને શિસ્ત જેવા ગુણો કેળવાય છે. જીતથી મળતી સફળતા અને ખુશીની સાથે સાથે હારથી મળતી નિષ્ફળતા અને નિરાશાને પચાવતા પણ શીખાય છે. આમ, રમત આપણને જીવનના પાઠ શીખવવાની સાથે સાથે આપણા જીવનના મૂલ્યોનું પણ નિર્માણ કરે છે. આથી આજના દિવસે એટલે કે 19મી મેના રોજ સ્પોર્ટ સાથે જોડાયેલા એક ખાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના વિશે વાત કરીશ બાગી ફિલ્મના આ ગીત પછી. સુર અને સંગીત અંકિત તિવારીના, શબ્દ રચના અભેન્દ્ર કુમાર ઉપાધ્યાયની.

આ ગીત પહેલા મેં કહ્યું હતું કે હું વાત કરીશ 19મી મેના રોજ ઉજવાતા સ્પોર્ટ સાથે જોડાયેલા દિવસની. મિત્રો, કેટલીક વખત રમતના મેદાનમાં પ્રામાણિકતા, દયા તેમજ સામેની ટીમ પ્રત્યેના આદરના કારણે બનતી પ્રેરણાદાયી ઘટનાને કારણે એ દિવસ બધાને યાદ રહી જતો હોય છે. પછી ભલે ને એક ટીમનો ખેલાડી ઘાયલ પ્રતિસ્પર્ધકને મદદ કરે કે પછી હારનું જોખમ હોવા છતાં પોતાની ભૂલ સ્વીકારે. અને દોસ્તો, મેદાન પરની આ ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે હાર જીત કે ટ્રોફી કરતાં પણ વધુ મહત્વની છે સ્પોર્ટમેનશિપ. આથી પ્રતિવર્ષ 19મી મેના રોજ ઉજવવામાં આવે છે વર્લ્ડ ફેર પ્લે ડે. આ દિવસ રમતવીરો અને કોચને એ સમજવા માટે પ્રોત્સાહિત કરે છે કે સાચી સફળતા ફક્ત જે તે રમતમાં જીતવા પૂરતી મર્યાદિત નથી, પણ નિષ્પક્ષ રીતે રમવા અને પ્રતિસ્પર્ધી પ્રત્યે આદર રાખવા વિશે પણ છે. ફેર પ્લે એટલે જે તે રમતના નિયમોનું પાલન કરવું તો ખરું જ, પણ સામેની ટીમ પ્રત્યે પ્રામાણિકતા દાખવવી, આદર, સમાનતા અને ગૌરવ પણ દાખવવું. ફેર પ્લે ટીમના ખેલાડીઓમાં સહકાર, વિશ્વાસ અને એકતાને પણ પ્રોત્સાહન આપે છે, જેથી ટીમ વધુ સારું પ્રદર્શન કરી શકે. મિત્રો, આજના દિવસે ઉજવાતો વર્લ્ડ ફેર પ્લે ડે આપણને એ વાત યાદ અપાવે છે કે પ્રામાણિકતા, આદર અને શિસ્ત એ માત્ર રમત માટેના જ નહીં, પરંતુ જીવન જીવવા માટેના પણ આવશ્યક મૂલ્યો છે. આજે જ્યારે વિશ્વમાં સ્પર્ધા ઝડપથી વધી રહી છે, ત્યારે ફેર પ્લે આપણને અહંકાર કરતા માનવતા અને મૂલ્યોને મહત્ત્વ આપવાનું શીખવે છે. મિત્રો, સારા અને સાચા ચેમ્પિયન્સને ફક્ત મેડલ કે ટ્રોફી જીતવા માટે જ યાદ કરવામાં આવતા નથી, પરંતુ તેમની ખેલદીલી, પ્રામાણિકતા અને અન્ય લોકો પ્રત્યેના આદર માટે પણ યાદ કરવામાં આવે છે. તો આ વાત સાથે હવે માણીએ બદ્રીનાથ કી દુલન્યા ફિલ્મનું આ ગીત.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણીની જનસેવાના અવિરત 90 વર્ષની ઉજવણી નિમિત્તે ઉદ્યોગપતિ અને રાજ્યસભાના માનનીય સંસદ સભ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનો શુભેચ્છા સંદેશ.
2: જે આપણું આકાશવાણી છે એને શરૂ થયું એને 90 વર્ષ થયા, ત્યારે મારા જીવનમાં જે કોઈ આકાશવાણી માટે થોડા પ્રત્યાઘાત ને આનંદ આવ્યા છે એ વાત હું શેર કરવા માંગુ છું. તો આ લગભગ 65 વર્ષ પહેલાની વાત છે. હું બહુ નાનો હતો, 7-8 વર્ષનો. ત્યારે એક ગામમાં પહેલી વાર અમારા ગામમાં એક પિક્ચર રેડિયો લાવ્યા અને રેડિયો આખું ગામ સાંભળવા ભેગું છું. એટલે મને એમ હતું કે આ રેડિયો આવ્યો ને આકાશવાણી અમદાવાદ વડોદરા, એટલે આકાશવાણી અમદાવાદ થી અહીંયા સુધી પાઇપ લાઇન નાખી છે આપણા ગામ સુધી, નકર તો અવાજ કેવી રીતે આવે? કારણ કે અમારી વાડીએ એક એન્જિન આવ્યું હતું વોટર માટે, પાણી કાઢવા માટે. તો ઈ પાઇપમાં અમે નાના છોકરા બોલતા હતા, હું આ બાજુ બોલું ને આમે સંભળાય. એટલે મારા મનમાં એવું કે અવાજ પાઇપમાં ચાલે, એટલે મને ઈ રેડિયાની બાજુમાં હું બધે પાઇપ જોવા જાઉં કે આવું રેડિયામાં સંભળાય છે. શાણાભાઈ સકરાભાઈ થી પ્રોગ્રામ આવતો અને ઈ શાણાભાઈ સકરાભાઈ નો પ્રોગ્રામ સાંભળવા અડધું ગામ ભેગું થતું હતું, કારણ કે બીજું મનોરંજન નું કોઈ સાધન જ નહોતું. અને એના પછી અમે સુરત આવ્યા અને આ 1966 ની વાત છે, અને ત્યારે ટીવી ને એવું તો કઈ હતું જ નહીં. અને તમને બધાને જાણીને આનંદ થશે કે મેં જયારે 300 રૂપિયાનો નેશનલ એક્કો લીધેલો રેડિયો, અને તે સોનાનો ભાવ 150 હતો, 2 તોલા સોનાનો મેં રેડિયો લીધેલો આ એ ટાઈમે, એટલે આ આકાશવાણીની આ મહત્તા હતી. દિલ્હીથી કોઈ સમાચાર આવવાના હોય, ભારતભરના કોઓર્ડિનેશન હોય, તો હું હતું રેડિયો, બીજા તો કોઈ સાધન હતું જ નહીં. અને હાલમાં તમે જુઓ ને, આજ એનો 90 વર્ષે પ્રભાવ ઓછો નથી થયો. કેમ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ મન કી બાત કરે છે તો શેમાં કરે, ટીવીમાં કરે છે? ના, રેડિયોમાં કરે છે. એટલે રેડિયોનું કેટલું મહત્વ છે, કારણ કે આમ જનતા ટ્રાઇબલ એરિયો હોય કે કોઈ પણ જગ્યાએ જ્યાં બીજું સાધન ન હોય ને રેડિયો હોય, એટલે રેડિયો અત્ર તત્ર સર્વત્ર હોય છે. રેડિયાની આ મહત્તા આજે પણ અકબંધ છે, એટલે જ લોકો હવે રેડિયો તરફ વળ્યા છે. ગાડીમાં જતા હોય, કાનમાં બધા રેડિયો સાંભળતા હોય છે. અત્યારે જે બધા યુવા મિત્રો છે એને તો આ જૂની રેડિયાની કેટલી કિંમત હતી ને એ ખબર જ ન હોય કે ગોવિંદ કાકા એ ટાઈમે ગોવિંદો હતો, જયારે નાનો છોકરો, જયારે 2 તોલા સોનાનો રેડિયો આ સાંભળવા લીધો હતો. આ સ્થિતિ હતી કે રેડિયાનું કેટલું મહત્વ હતું. આપણે આકાશવાણીને ખૂબ શુભેચ્છા આપીએ, ધન્યવાદ આપીએ, અને આ આખી એક સદી પૂરી થવા આવી છે. તો હવે સદી તો પૂરી કરશે, પણ એના બધા રૂપ રંગ રાગ ઉપરથી આનાથી પણ સારા થઈ અને આમ જનતાને ખૂબ ઉપયોગી થાય, આજ સુધી થઈ રહ્યા એ રીતે એ પ્રમાણે અભિનંદન, ધન્યવાદ.
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી જનસેવાના 90 વર્ષ.

0: Fantastic fun for family.
1: 101.1 megahertz Surat FM.
2: ઉનાળા માં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
3: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
4: હા, સુરત એફએમ.
3: કોણ બોલો?
4: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
3: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
4: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
3: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર.
1: સુરત એફએમ.
3: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm101@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત FM 101.1.

ફ્રેન્ડ્સ, હમણાં તમે અલીશા ચિનોયના અવાજમાં કરમ ફિલ્મનું ગીત સાંભળ્યું. ઇરશાદ કામિલના શબ્દોને સાથ મળ્યો હતો વિશાલ શેખરના સંગીતનો. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. અને હમણાં તમે એન્જોય કરી રહ્યા છો પ્રોગ્રામ સુરતી સિઝલર ખ્યાતિની સાથે. મિત્રો, કિચનને ચાવીનું અણવર કહો કે તેનું બેસ્ટ ફ્રેન્ડ, પણ મને તો એવું લાગે કે ખરેખર એકલી અટુલી ચાવીનું દુઃખ કદાચ કોઈનાથી નહીં જોવાયું હોય ને, એટલે કિચનની શોધ થઈ હશે. અને એના કારણે ચાવી ખોવાઈ ન જાય એ તો ફાયદામાં જ છે. જનરલી કોઈ પણ કંપની કે સંસ્થા એડવર્ટાઇઝમેન્ટના સસ્તા અને સરળ માધ્યમ તરીકે તેની પસંદગી કરે છે, અને આપણને પણ ફ્રીમાં કિચન મળે ને તો ગમે જ. મિત્રો, તમે પણ જરા નજર કરી લો તમારા કી હોલ્ડર પર, એકાદ કિચન તો એવું હશે કે જે આવી કોઈ કંપનીના નામવાળું હોય. નાના બાળકો પોતાના સાયકલની ચાવી માટે મનગમતા કાર્ટૂન કેરેક્ટરના કિચન રાખે તો પ્રેમમાં પડેલા પ્રેમીઓ કપલ કિચન પર પસંદગી ઉતારે પોતાની. એમાં પણ ઘણી વખત એવું કરે કે કિચનનો અડધો પાર્ટ એક પાસે ને બીજો અડધો પાર્ટ બીજા પાર્ટનર પાસે, અને બંને પાર્ટ ભેગા કરો ત્યારે કોઈ ચોક્કસ આકાર કે પેટર્ન બને. ને વળી કેટલાક પોતાનો અથવા તો પોતાના પ્રિય વ્યક્તિના નામના ફર્સ્ટ લેટરવાળું કિચન બનાવીને એને ચાવીમાં લટકાવે. અને ખાસ કરીને આપણે કશે ફરવા જઈએ ને ત્યારે જે તે સ્થળની મેમરી માટે ત્યાંનું સ્પેશિયલ કિચન મળતું હોય ને તે લઈને આવીએ. અને જો કોઈને ગિફ્ટ આપવાનું હોય ને તો એ તો બેસ્ટ ઓપ્શન રહે જ. અને આટલી બધી વાત પછી સુરતી સિઝલરમાં જો થોડો બ્રેક લેવો હોય ને તો એના માટેનો બેસ્ટ ઓપ્શન છે ગીત સાંભળવાનું. સો કમિંગ અપ નેક્સ્ટ સોંગ ફ્રોમ ધ મૂવી શેફ ઇન વોઇસ ઓફ રઘુ દીક્ષિત, લિરિક્સ બાય અંકુર તિવારી, મ્યુઝિક બાય રઘુ દીક્ષિત. ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક ચક

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સુરત FM પર તો ગુઝરા હુઆ જમાના આતા હૈ બાર બાર. થઈ જાઓ સવાર સુરીલા સમયની પાંખો પર, કરીએ ગુઝરા હુઆ જમાનાની સુરીલી સફર.
2: સોમવારથી શુક્રવાર
1: સાંજે 6 કલાકે
3: ઓન સુરત FM 101.1 તેમજ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર ઉપલબ્ધ.
4: ફ્રેન્ડ્સ, હું વાત કરી હતી કિચનની, તો એમાં એક વખત એવું થયું કે મારી બાજુમાં રહેતા ભાભીએ મોપેડની ચાવી સાથે ચાંદીનો જૂડો, હા ચાંદીનો જૂડો કિચન તરીકે લગાવ્યો, કારણ કે તેમને એક લગ્નમાં જવાનું હતું.

પણ વરઘોડામાં ડાન્સ કરતા તેમની ચાવી ખોવાઈ ગઈ. અને મને જ્યારે આ વાતની ખબર પડી ને ત્યારે ખબર છે મને સૌથી પહેલો પ્રશ્ન શું થયો? કે પેલા ભાભીને શેનું વધારે દુઃખ થયું હશે, ચાવી ખોવાઈ ગઈ તેનું કે પછી ચાંદીનો જુડો ખોવાઈ ગયો તેનું? એનીવે દોસ્તો, પણ એમને તો કોઈ જ વાતનું દુઃખ નહીં થયેલું, કારણ ચાવી મળી ગઈ હતી અને જુડો પણ. પણ તમે કેટલાકને જોયા હોય ને તો એમને કિચનનો એટલો શોખ હોય કે એક જ ચાવીમાં 2-4 કિચન લગાવે. અને જો આટલી બધી જ્યારે કિચનની વાત કરી રહ્યા છે ને ત્યારે ચાવીમાંથી જો કિચન છૂટું પડી જાય ત્યારે ચાવીને કેવું ફીલ થતું હશે એ કદાચ કોઈએ વિચાર્યું છે ખરું? ચાવીને મનમાં થતું હશે કે હમારા સાથ બસ યહીં તક થા, પછી મને કમને એને બીજા કિચનનો સંગાત સ્વીકારવો પડે. કારણ દોસ્તો, ગમે તે કહો પણ કિચન જ ચાવીની ખરી ઓળખ છે. કારણ કી હોલ્ડરમાંથી જ્યારે કોઈ ચાવી લેવાની વાત કરે ને અથવા ચાવી આપો એમ કહે ને ત્યારે ચાવી આપણે નથી જોતા, પણ કિચન જોઈએ અને તેના પરથી ચાવી ઓળખીને તેને આપતા હોઈએ છીએ. એટલે ઇન શોર્ટ એવું કહી શકાય કે ચાવી અને કિચનની જોડી એટલે હમ બને તુમ બને એક દૂજે કે લીએ. અને જેવી રીતે આપણા સુરતી સિઝરમાં વાત અને ગીતની જોડી, તો ફ્રેન્ડ્સ આ વાત પછી હવે માણીએ આજના સુરતી સિઝનનું છેલ્લું ગીત ઝુબિન નોટિયાલના અવાજમાં મશીન મૂવીથી. ગીત લખ્યું અરાફાત મહમૂદે, સંગીત તનિષ્ક બાગચીનું.

આ ગીત સાથે આજનું સુરતી સિઝલર સમાપ્ત થાય છે. ને ફ્રેન્ડ્સ, ખ્યાતિનું હંમેશની જેમ બસ એટલું જ કહેવાનું કે આમ જ હંમેશા મસ્ત રહેજો, સ્વસ્થ રહેજો, હસતા રહેજો અને સાંભળતા રહેજો 101.1 સુરત FM. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો, વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. ને હવે થોડી જ વારમાં એટલે કે બરાબર 12 વાગ્યે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ માણશો કાર્યક્રમ યાદો કી મહેફિલ.

0: हम सुन रहे थे गीत पैगाम फिल्म से मन्ना डे और साथियों की आवाज में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
4: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો। અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત। પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો। તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો। આ યોજના અંતર્ગત 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો। તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો। વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 1923 પર સંપર્ક કરો।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: कार्यक्रम त्रिवेणी
2: तुम आ गए हो, नूर आ गया है।
1: सुबह 8:15 और दिन में 2:15 सिर्फ विविध भारती पर.
3: जैसे कि आप जानते हैं विविध भारती हर महीने करता है अपनी एक महफिल सृजन भारती. इस बार सृजन भारती लेकर आ रहा है लोक संगीत की भीनी खुशबू और कुछ दिलचस्प बातों का गुलदस्ता. और ये कार्यक्रम होगा एक मुक्ताकाशी रंगमंच पर 21 मई शाम 6:30 पर. लोक संगीत और कुछ दिलचस्प बातों से सजा रंगारंग कार्यक्रम. आयोजन स्थल है ज्ञान सागर मुक्ताकाशी ऑडिटोरियम रघुनाथ टावर के सामने, देवीदास लेन, बोरीवली पश्चिम, मुंबई. प्रवेश बिल्कुल मुफ्त. आप सभी खुद आएं और अपने दोस्तों को लेकर आएं.
4: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. यादों की महफिल कार्यक्रम में आइए सुनते हैं एक और रचना जो कवि प्रदीप की कलम से निकली है. और ये खूबसूरत सी रचना को आवाज दी है कवि प्रदीप ने ही, वसंत देसाई ने इसे संगीतबद्ध किया है और फिल्म है 2 बहाने.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: बिल्कुल सही बात आपने कही है और हम आपको सौंपना चाहते हैं आज के इस कार्यक्रम का पहला गीत. बस एक प्रश्न है मेरा आपसे कि ये जो जीवन है, इस जीवन को लेकर आपकी अवधारणाएं क्या हैं, यानी जीवन कितना सत्य है आपके लिए. ये बात आप सब बहुत अच्छे से हमें यहां बता रहे हैं और ये बताते बताते बस इतना बता दीजिए कि ये वाला जो गीत है जो हम आपको सौंप रहे हैं, ये कौन सी फिल्म का है, बस इतना बताइए और जल्दी से सुन लीजिए ये गीत.

0: मिली फिल्म का ये गीत हम सुन रहे थे लता मंगेशकर की आवाज़ में, योगेश किवोल और सचिन देव बर्मन की आवाज़ बड़ी सुंदर से संगीत के साथ में। और हमारे श्रोताओं ने, हमने प्रश्न पूछा नहीं, लेकिन क्या है ना, आपके पास इतना ज्ञान है जिसे सच में मैं कुछ कह ही नहीं सकती। हमारे विविध भारती के श्रोता बहुत ज्ञानी हैं और मैं उनके ज्ञान को प्रणाम करती हूँ। हमारे श्रोताओं में से एक श्रोता ने लिखा, मिली ढूंढने वाला पूछता है सवाल और जवाब भी वही है, मिली। बहुत अच्छी बात आपने लिखी है। और चलिए अब हमारे श्रोताओं ने क्या लिखा है, तो हमारे एक श्रोता लिखते हैं बचपन को लेकर कि बचपन एक ऐसा समय होता है जब मन में कोई स्वार्थ, ईर्ष्या और भविष्य की चिंता नहीं होती। बच्चा हर पल में जीना चाहता है। इस उम्र में बच्चा जिज्ञासु होता है, नई चीज़ों को छूना, तोड़ना, फोड़ना और हर बात में सवाल पूछता है। उसका स्वभाव होता है बचपन में रोने और हंसने में कोई मिलावट नहीं होती। अगर बच्चा किसी बात पर रुठता है तो बहुत जल्दी मान भी जाता है। बिल्कुल सही बात है, ये बचपन होता ही बड़ा खूबसूरत है। और हमने आपसे पूछा था कि आप भी अपनी शरारतें हमारे साथ साझा कीजिएगा, तो हमारे श्रोता लिखते हैं कि बचपन की बहुत बड़ी शरारत।
1: आकाशवाणी समाचार बकुला परमार वांचे छे। सौप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी આજે ઓસ્લોમાં ત્રીજી ભારત નોર્ડિક સમિટમાં ભાગ લેશે। શ્રી મોદી આજે ઇટાલીના રોમ જશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં છત્તીસગઢના બસ્તરમાં કેન્દ્રીય ક્ષેત્રીય પરિષદ ચાલી રહી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર લગભગ 90 પૈસાનો વધારો કરાયો। સર્વોચ્ચ અદાલતે રખડતા શ્વાનને રસીકરણ પછી પાછા ન છોડવા અંગેના તેના અગાઉના નિર્દેશો પરત ખેંચવાનો ઇન્કાર કર્યો। અને આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લોમાં ત્રીજી ભારત નોર્ડિક સમિટમાં ભાગ લેશે। આ શિખર બેઠકનો ઉદ્દેશ ટેકનોલોજી, નવીનીકરણીય ઉર્જા, સંરક્ષણ અને વેપાર સહિતના ક્ષેત્રોમાં નોર્ડિક દેશો સાથે ભારતની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાનો છે। વધુ અહેવાલ અમારા સંવાદદાતા તરફથી।
2: भारत और 5 नॉर्डिक देशों के प्रधानमंत्रियों की उपस्थिति में आज तीसरा भारत नॉर्डिक शिखर सम्मेलन आयोजित किया जाएगा। यह शिखर सम्मेलन भारत और नॉर्डिक देशों के बीच बढ़े हुए क्षेत्रीय सहयोग को और मजबूत करेगा। 2022 में डेनमार्क के कोपनहेगन में पिछला सम्मेलन आयोजित हुआ था। इस सम्मेलन में प्रौद्योगिकी और नवाचार, नवीकरणीय ऊर्जा और डिजिटलीकरण, यह चर्चा के मुख्य क्षेत्र हैं। प्रधानमंत्री मोदी डेनमार्क, आइसलैंड और फिनलैंड के प्रधानमंत्रियों के साथ विपक्षीय बैठक भी करेंगे। संगीता गोडबोले, आकाशवाणी न्यूज, ઓસ્લો, નોર્વે।
1: ભારત અને સ્વીડને ભાર મૂક્યો છે કે વૈશ્વિક અનિશ્ચિતતાના સમયે સહકાર સહિયારી સમૃદ્ધિ અને ટકાઉ ભવિષ્યનો માર્ગ નક્કી કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન દ્વારા લખાયેલા એક લેખમાં એ વાત પર ભાર મુકાયો કે વધતી જતી ભૂરાજકીય અનિશ્ચિતતા, ઉર્જા અસુરક્ષા અને આર્થિક વિભાજનના સમયે વિશ્વ પાસે સંકુચિત રાષ્ટ્રીય અભિગમોમાં પીછેહટ અથવા ભાગીદારીને મજબૂત બનાવવાનો નિર્ણય વિકલ્પ છે। લેખમાં બંને પ્રધાનમંત્રીએ નોંધ્યું કે સંયુક્ત રાષ્ટ્ર તેની 80મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સહયોગ અને બહુપક્ષીયતાનું મૂલ્ય વધુ સ્પષ્ટ થયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પ્રવાસના અંતિમ ચરણમાં આજે ઇટાલીના રોમ જશે। વેપાર, રોકાણ અને ટેકનોલોજીકલ નવીનતામાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવાના હેતુથી શ્રી મોદી ઇટાલીની મુલાકાત લેશે। શ્રી મોદીની ઇટાલીની આ મુલાકાત ત્યાંના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીના વ્યક્તિગત આમંત્રણ પર યોજાઈ છે। પ્રસ્તુત છે એક અહેવાલ।
3: इटली के विभिन्न हिस्सों से आए भारतीय समुदाय के सदस्यों के लिए यह अवसर किसी ऐतिहासिक पल से कम नहीं है। भारत और इटली के बीच लगातार प्रगाढ़ होते संबंधों को देखते हुए उनके मन में उम्मीदों का नया उत्साह है। शिक्षा, कृषि, डेयरी फार्मिंग, रियल एस्टेट और अन्य व्यवसायिक क्षेत्रों से जुड़े ये लोग दोनों मित्र देशों के शीर्ष नेताओं के बीच होने वाली इस उच्च स्तरीय द्विपक्षीय बैठक से अपनी अपनी आकांक्षाएं और अपेक्षाएं लेकर आए हैं। भारतीय प्रवासी ही नहीं बल्कि स्थानीय इटालियन नागरिक भी भारत में उभरते व्यावसायिक अवसरों को लेकर उत्साहित हैं। आकाशवाणी के लिए रोम से सुपर्णा भाटिया।
1: केंद्रीय गृह अने सहकार मंत्री अमित शाह की अध्यक्षता में छत्तीसगढ़ ना जगदलपुर खाते કેન્દ્રીય ક્ષેત્રીય પરિષદની ઉચ્ચસ્તરીય બેઠક ચાલી રહી છે। આ 26મી બેઠકમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ ભાગ લઈ રહ્યા છે। केंद्रीय गृह सचिव, गुप्तचर ब्यूरोना डायरेक्टर, चारेय राज्योना पोलिस महानिदेशक, वरिष्ठ पोलिस अने वहीवटी अधिकारीओ पण बैठकमां भाग लई रह्या छे। पेट्रोल अने डीजलना भावमां आजे प्रति लीटर लगभग 90 पैसानो वधारो करायो छे। एक अठवाડિયાથી ઓછા સમયમાં આ બીજીવાર વધારો કરાયો છે। દિલ્હીમાં પેટ્રોલ હવે 98 રૂપિયા 64 પૈસા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલનો ભાવ 91 રૂપિયા 58 પૈસા થયો છે। મુંબઈમાં પેટ્રોલ 107 રૂપિયા 59 પૈસા અને ડીઝલ 94 રૂપિયા 8 પૈસા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે। કોલકાતામાં પેટ્રોલનો ભાવ 109 રૂપિયા 70 પૈસા અને ડીઝલનો ભાવ 96 રૂપિયા 7 પૈસા નોંધાયો છે, જ્યારે ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 104 રૂપિયા 49 પૈસા અને ડીઝલનો ભાવ 96 રૂપિયા 11 પૈસા પ્રતિ લીટર છે। ઉલ્લેખનીય છે કે 15મી મેના રોજ પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરાયો હતો। ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપો વચ્ચે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યા બાદ આ વધારો થયો છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામ સાથે મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો। સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે આ સહયોગ બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો મુખ્ય આધારસ્તંભ છે। શ્રી સિંહે હનોઈમાં વિયેતનામના સંરક્ષણ મંત્રી જનરલ ફાન વાન ગિયાંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી। બંને નેતાઓએ સંયુક્ત રીતે વિયેતનામના એરફોર્સ ઓફિસર્સ કોલેજ ખાતે સ્થાપિત ભાષા પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું। એઆઈ અને ક્વોન્ટમ ટેકનોલોજીના ક્ષેત્રમાં સમજૂતી કરારનું આદાન પ્રદાન કરાયું હતું। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો।

0: વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeev અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. સર્વોચ્ચ અદાલતે જાહેર સ્થળોએથી ઉપાડાયેલા રખડતા શ્વાનને રસીકરણ પછી પાછા ન છોડવા અંગેના તેના અગાઉના નિર્દેશો પરત ખેંચવાનો ઇન્કાર કર્યો. ન્યાયમૂર્તિ વિક્રમનાથની આગેવાની હેઠળની ખંડપીઠે નવેમ્બર 2025ના આદેશમાં ફેરફાર કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી અને અધિકારીઓને આવા શ્વાનને આશ્રયસ્થાનોમાં રાખવાનો નિર્દેશ આપ્યો. અદાલતે બાળકો, વૃદ્ધો અને મુસાફરો પર શ્વાનના હુમલાની ખૂબ જ ચિંતાજનક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. ખંડપીઠે ચેતવણી આપી હતી કે નિર્દોષોનો અમલ કરવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓને તિરસ્કાર અને શિસ્તભંગના પગલાંનો સામનો કરવો પડી શકે છે. અદાલતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પશુ જન્મ નિયંત્રણ કેન્દ્રો સ્થાપવા, હડકવા વિરોધી રસીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને કાયદેસર રીતે માન્ય પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો છે. દિલ્હી વડી અદાલતે આજે ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્મા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કથિત પોસ્ટ પર ફોજદારી અવમાનના કેસમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજયસિંહ અને સૌરભ ભારદ્વાજ સહિત આપ નેતાઓ પાસેથી જવાબ માંગ્યો છે. ન્યાયાધીશ નવીન ચાવલા અને રવિન્દ્ર દુડેજાની બેન્ચે નોટિસ જારી કરી છે અને જવાબ દાખલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. આ મામલાની સુનાવણી 4 ઓગસ્ટે થશે. ભારતીય રેલવેએ ચેન્નાઈ ઉપનગરીય રેલ નેટવર્કને વેગ આપવા માટે અરાકોન્નમ ચેંગલપટ્ટુ ડબલિંગ પ્રોજેક્ટ માટે 993 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ પ્રોજેક્ટ 68 કિલોમીટર લાંબો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ વ્યસ્ત ચેન્નાઈ ઉપનગરીય રેલ નેટવર્ક પર ભીડ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારતીય રેલવેએ જમ્મુ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સેક્શન પર 238 કરોડ રૂપિયાના ખર્ચે પુલ સંરક્ષણ કાર્યોને મંજૂરી આપી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ કાર્યો દેશના કેટલાક સૌથી પડકારજનક ભૂપ્રદેશોમાં સલામત અને વિશ્વસનીય જોડાણ સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક સ્થળોએ ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને ઓડિશામાં દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. તો આંદામાન અને નિકોબાર ટાપુઓ, કેરળ, માહે, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહાર, ગંગા કિનારાના પશ્ચિમ બંગાળના વિસ્તારો, ઓડિશા, ઝારખંડ, તેલંગાણા, જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. લીગ સ્ટેજનો અંત નજીક આવી રહ્યો છે ત્યારે બાકી રહેલી એકમાત્ર પ્લે ઓફ જગ્યા માટે 5 ટીમો સ્પર્ધામાં છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલાથી જ પ્લે ઓફ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ રેસમાંથી બહાર થઈ ગયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લોમાં 3G ભારત નોર્ડિક સમિટમાં ભાગ લેશે. શ્રી મોદી આજે ઇટાલીના રોમ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં છત્તીસગઢના બસ્તરમાં કેન્દ્રીય ક્ષેત્રીય પરિષદ ચાલી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર લગભગ 90 પૈસાનો વધારો કરાયો. સર્વોચ્ચ અદાલતે રખડતા શ્વાનને રસીકરણ પછી પાછા ન છોડવા અંગેના તેના અગાઉના નિર્દેશો પરત ખેંચવાનો ઇન્કાર કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: साल के थे हमारे श्रोता, तो मम्मी जी के तकिए से 20 रुपए निकाले थे और पतंग की डोर खरीद कर खूब पतंग उड़ाए थे. जब चोरी का पता पिताजी को पड़ा था तो खूब पिटाई हुई थी. कड़ी दोपहर में उनके सारे कपड़े उतार कर धूप में छोड़ दिया गया था. बहुत रोए थे और तभी उनकी दादी ने उन्हें चुप कराया था और पापा को डांट भी पड़ी थी. और ये दिन ये भूलते नहीं है. हमारे श्रोता लिखते हैं कि बचपन अक्सर क्या होता है, मासूमियत भरी शरारत के लिए बहुत मार पड़ती थी. कभी शरारत की हो तब ना की हो तो भी पड़ जाती थी. हाँ वो तो है कि जब जिसका दिल करे. हमारे एक श्रोता ने लिखा है, बचपन में मैंने टीचर को सर पर स्लेट मारी थी. अरे भाई ऐसे काम नहीं करने चाहिए, ये गलत है. हमारे श्रोता लिखते हैं कि बचपन में आम के बाग थे, गर्मी के दिनों में बच्चे दमा चौकड़ी करते और पेड़ों पर चढ़ जाते. इकलौता बेटा होने के कारण माँ हमेशा पेड़ पर चढ़ने से मना करती थी क्योंकि एक लड़के का पैर 1 साल पहले गिरने से टूट गया था.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: એસા લગતા હૈ ઇસલિયે કવિ કી કલ્પના 16 બરસ તક પહોંચતે પહોંચતે જો બદલાવ હૈ ના તો યૌવન કા દસ્તક હૈ ઇસલિયે કવિને ઇસ વાત કી કલ્પના કી હૈ. બહોત બઢિયા બાત આપને બતાઈ ઓર બહોત સુંદર સંદેશ ભેજે હૈ. ઉસકે બાદ પ્રેમ હોતા હૈ, જીવન કે સંઘર્ષ હોતે હૈ, હમ અપને જીવન મેં આગે બઢતે હૈ, એક દૂસરે કે સાથ સાથી બનતે હૈ, ઓર સાથી બનને કે બાદ પરિવાર બનાતે હૈ, ઓર ઉસ પરિવાર કે બાદ જબ સુખ ચૈન સે એક દૂસરે કે સાથ બેઠતે હૈ તો શાયદ ये गीत हम सभी के लिए, हम सभी के पूरे परिवार के लिए बनता है. तो आइए सुनते हैं ये गीत, आज के इस कार्यक्रम का अंतिम गीत. आज्ञा दीजिए. नमस्कार.
2: चिक चिक बम बम बम चिक चिक

0: ઉલ્લેખનીય છે કે સંયુક્ત સંસદીય સમિતિની ટીમના સભ્યો આજે મુખ્ય સચિવ એમ કે દાસ, રાજ્ય પોલીસ વડા ડોક્ટર કે એલ એન રાવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જ્યાં સુધી ઇંધણનો સંકટ સમાપ્ત ન થાય ત્યાં સુધી રાજ્યમાં હવાઈ યાત્રા ન કરવાનો નિર્ણય કર્યો. રાજ્યપાલશ્રી આજે અમદાવાદથી વડોદરા ટ્રેનમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે વડોદરા જિલ્લાથી પંચમહાલના હાલોલ જવા જાહેર પરિવહન સેવા એસટી બસનો ઉપયોગ કરી ઇંધણ બચાવવાનો સંદેશ આપ્યો હતો.
1: 13 લોકો બચાએ ક્યુંકિ ઇસકા આયાત ભારી માત્રા મેં હોતા હૈ ઓર અબ ભવિષ્ય મેં મેને એક નિર્ણય લિયા હૈ જબ તક તેલ કા સંકટ સમાપ્ત નહીં હો જાતા તો ગુજરાત પ્રદેશ મેં રહેતે હુએ મેં હવાઈ યાત્રા હેલિકોપ્ટર યાત્રા નહીં કરૂંગા ઓર જ્યાદા મેં રેલ કા ઓર એસટી બસ કા હી પ્રયોગ કરૂંગા.
0: ગાંધીનગરમાં આજથી 2 દિવસ બ્રિક્સ દેશ એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના કાયદા અને ન્યાય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠકનો પ્રારંભ થયો. તેનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો અને વેપારીઓને અદાલતની લાંબી અને ખર્ચાળ પ્રક્રિયામાંથી બચાવીને ઝડપી ન્યાય અપાવવાનો છે. આ બેઠકમાં વિવાદોને અદાલતની બહાર જ મધ્યસ્થી અને સમાધાન દ્વારા ઉકેલવા પર ભાર અપાશે. આ ઉપરાંત ડિજિટલ ટેકનોલોજી અને ઓનલાઈન મંચનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય વેપારી વિવાદોના ઝડપી નિરાકરણ અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરાશે. રાજ્યભરમાં આજે 84 નગરપાલિકાઓની સામાન્ય સભા યોજાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ સભામાં પક્ષ દ્વારા નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષના નામોની જાહેરાત કરાશે. ગાંધીનગરમાં કલોલ અને દહેગામ નગરપાલિકાની સામાન્ય સભા આજે સાંજે યોજાશે. રાજ્યભરમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના નવા સુકાનીઓની વરણીની પ્રક્રિયા શરૂ થઈ છે. મહેસાણામાં આગામી 23 તારીખે જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આગામી 25 તારીખે યોજાશે. બીજી તરફ વિસનગર નગરપાલિકામાં પ્રમુખ તરીકે આશા પટેલ અને ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રજી ઠાકોરની વરણી કરવામાં આવી, જ્યારે કડી નગરપાલિકાના 1 વર્ષ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખના પણ નામ જાહેર કરાયા છે. પાટણમાં 1લા તબક્કામાં પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની ચૂંટણી યોજાઈ. પાટણ નગરપાલિકામાં પ્રમુખ તરીકે 1લા 1.5 વર્ષના સુકાની તરીકે ચંદ્રિકા રાવળ અને ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ પટેલ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે સિદ્ધપુર નગરપાલિકામાં રણજીતસિંહ ઠાકોરની પ્રમુખ અને પ્રમોદ પટેલની ઉપપ્રમુખ તથા અંકુર મારફતિયાની કારોબારી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી. તો નવસારીના ગણદેવી નગરપાલિકાના હોદ્દેદારોની આજે વરણી કરવામાં આવી હતી, જ્યારે દેવભૂમિ દ્વારકામાં જામરાવલ નગરપાલિકા તેમજ ભરૂચની અંકલેશ્વર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. તો બોટાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી 24 કલાક ગરમી યથાવત રહેવાની સંભાવના છે. ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગની સત્તાવાર યાદી મુજબ ગત 24 કલાકમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ અને કંડલા વિમાન મથક પર નોંધાયું છે, જ્યારે અમરેલી, સુરેન્દ્રનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. અમદાવાદમાં આગામી 27 જુલાઈએ પેન્શન અદાલત યોજાશે. તેમાં ટપાલ વિભાગના નિવૃત્ત કર્મચારીઓના પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ કરાશે, તેમજ નીતિ વિષયક મુદ્દા સિવાયના પેન્શનને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદ સાંભળી તેનો નિકાલ કરાશે. પેન્શન સંબંધિત ફરિયાદ લોકોએ આગામી 3 જુલાઈ સુધીમાં અમદાવાદમાં શાહીબાગમાં સ્પીડ પોસ્ટ ભવન ખાતે પોસ્ટમાસ્ટર જનરલ હેડક્વાર્ટર પરિક્ષેત્રના વરિષ્ઠ લેખાધિકારીને મોકલી આપવાની રહેશે, તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ ચેનલ AIR News_ABID ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી? શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજ

જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: તમારી વાતો તમારા અવાજમાં,
2: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
1: હો બહાર કે ઘરમાં,
2: રહેશે સુરત FM તમારા દિલમાં.
1: કોલ કરો
3: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
1: 0261 22 36 209,
2: 0261 22 36 209 પર.
4: હેલો સુરત FM સ્પીકિંગ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: सर्वोत्तम क्वालिटी देव दर्शन धूप अगरबत्ती कौन व हवन सामग्री।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી

પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07-9-232-5490.

0: सर्वोत्तम क्वालिटी, देव दर्शन धूप, अगरबत्ती, कॉर्न व हवन सामग्री।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: सर्वोत्तम क्वालिटी देव दर्शन धूप अगरबत्ती कॉर्न व हवन सामग्री।
1: इस कार्यक्रम के प्रायोजक थे देव दर्शन धूप अगरबत्ती धूप स्टिक्स कॉर्न्स एवं हवन सामग्री।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
3: हालांकि कुछ हद तक अपराध

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: गाना तो वो देख समझ गई. वैसे सहेली दीदी तो थी, सहेली भी थी, तो कहने लगी देखो कमल, जब भी आज इतने सालों के बाद माइक्रोफोन फेस करती हूँ तो मुझे लगता है जैसे मैं, मेरा ये आज इम्तिहान का दिन है और एवरी टाइम मैं गाना गाती हूँ तो वो एक इम्तिहान ही लगता है. तो सबके लिए एक ही बात, उन्होंने मेरा माइंड इतना एटीज कर दिया कि वो गाना भी ऐसे हो गया. अकेली मोहे छोड़ना जाना बराबर की लाइनें थी और म्यूजिक भी, म्यूजिक के हिसाब से भी बहुत अच्छा रहा, पॉपुलरिटी के हिसाब से भी बहुत अच्छा रहा.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો. એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં. આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: जैसे कि आप जानते हैं, विविध भारती हर महीने करता है अपनी एक महफिल सृजन भारती. इस बार सृजन भारती लेकर आ रहा है लोक संगीत की भीनी खुशबू और कुछ दिलचस्प बातों का गुलदस्ता. और ये कार्यक्रम होगा एक मुक्ताकाशी रंगमंच पर. 21 मई शाम 6:30 पर लोक संगीत और कुछ दिलचस्प बातों से सजा रंगारंग कार्यक्रम. आयोजन स्थल है ज्ञान सागर मुक्ताकाशी ऑडिटोरियम रघुनाथ टावर के सामने, देवीदास लेन, बोरीवली पश्चिम, मुंबई. प्रवेश बिल्कुल मुफ्त. आप सभी खुद आएं और अपने दोस्तों को लेकर आएं.

0: ये है विविध भारती, देश की सुरीली धड़कन। छाया गीत, ये कार्यक्रम आप सुनेंगे थोड़ी ही देर में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: छाया गीत के बाकी गीत इस अंतराल के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: તમારી વાતો તમારા અવાજમાં,
2: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
1: હોઉં બહાર કે ઘરમાં,
2: રહેશે સુરત એફએમ તમારા દિલમાં.
1: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9-1 વાગ્યા દરમિયાન
1: 0261-22-36209,
2: 0261-22-36209 પર.
3: હેલો, સુરત એફએમ સ્પીકિંગ.
4: 101.1

0: ઠેર જરા ઓ જાને વાલે. મિત્રો, ખૂબ જ સરસ જાણીતું ગીત સાંભળ્યું. આ ગીતમાં બ્રાઉન પોલિસ એકાના આ સ્વર હતો મધુબાલા ઝવેરીનો, જેમનો જન્મ 19મી મે એટલે કે આજના દિવસે 1935ની સાલમાં થયો હતો. તે એક મરાઠી તેમજ હિન્દી ગાયિકા હતા અને હિન્દી સિને જગતના ગોલ્ડન એરાના સમયમાં તે પાર્શ્વગાયિકા તરીકે સક્રિય હતા. 1951થી 1958 સુધી મરાઠી ફિલ્મોમાં સ્વર આપ્યો અને 1960 સુધી તેમણે હિન્દી ગીતો પણ ગાયા, સાથે ગુજરાતી ગીતોમાં પણ તેમણે પોતાનું પાર્શ્વગાયન કર્યું. તેમણે લગભગ 110થી વધારે ગીતો ગાયા. તેમણે 100 જેટલા ગીતો 52 જેટલી હિન્દી ફિલ્મો માટે ગાયા છે. તેમના માતા હીરાબાઈ અને કાકી શ્યામલા મજગાંવકર પણ સિંગર હતા. તેમણે 1929માં સ્વામી સમર્થ સંગીત વિદ્યાલય, જે સ્ત્રીઓ દ્વારા સંચાલિત અને સ્થાપિત વિદ્યાલય હતું, અને તેમાં જ તેમનું સંગીતનું શિક્ષણ શરૂ થયું. તેઓ એક સારા ચિત્રકાર પણ હતા, પણ તેમણે સંગીત વિશારદ કર્યું. અને બીજી વાતો આગળ કરું તે પહેલાં એક નાનકડો વિરામ લઈએ એ વાત સાથે. અને 11 સપ્ટેમ્બર 2013માં તેઓ આ દુનિયાને અલવિદા કહી ગયા. તો મિત્રો, એક વિરામ બાદ ફરી મળીએ 101.1 MHz પર.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો

0: જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: હરરોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणीनी जनसेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते कलाकार शिक्षक नाट्यकार पद्मश्री यजदी करंजियानो शुभेच्छा संदेश।
2: ऑल इंडिया रेडियो एटले आकाशवाणी હવે એની 8 જૂન 2026 ના રોજ જયારે 90 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે સૌ પ્રથમ રેડિયો પ્રેમી શ્રોતાઓને તમામ શ્રોતાજનોને મારા વતી સુરત વતી અને તમામ વતી અભિનંદન અભિનંદન અભિનંદન। ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી એટલે સમાચાર પ્રવચન સંવાદ ગીત સંગીત નાટક એ બધાનો રસથાળ। જયારે હું નાનો હતો ને ત્યારથી જ ગીત સંગીત અને નાટક નો મને બહુ શોખ। મારી જીવન સંગી ની પછી મારો બીજો પ્રેમ એટલે આકાશવાણી। જો કે બંને માં થોડો ફરક, એટલો જ ફરક કે રેડિયો શરૂ કરવા કે બંધ કરવાની સ્વીચ મારા હાથમાં, પછી તો તમે જાણો છો। વેલ, જયારે સુરત એફએમ નું ઉદઘાટન થયેલું ત્યારે મારા સદભાગ્યે મારા માનસ પિતા અને કલા ગુરુ ચંદ્રવદન ચીમનલાલ મહેતા એમના સાનિધ્યમાં મારી પ્રિય પત્ની અને મારા પ્રિય ભાઈ મહેનોત સાથે ઘણી નાટિકાઓ રજૂ કરી હતી અને ત્યાર પછી પણ કેટલીક કૃતિઓ તો રજૂ કરી હતી। કહેવાનો આટલો જ મતલબ કે આકાશવાણી સાથે મારો સંબંધ બહુ લાંબા ગાળાનો ને બહુ સરસ રહ્યો છે। વળી અમદાવાદ વડોદરા રેડિયો પરથી કલાગુરુ ચંદ્રવદન મહેતા સાથે 300 થી વધારે રેડિયો નાટકની શ્રેણી તાપી તતે તાપી દાસ અમે રજૂ કરી હતી। વર્ષ મને બહુ યાદ નથી આવતું પણ લગભગ એ શ્રેણી 2.5 થી 3 વર્ષ સુધી ચાલેલી અને ભગવાનની કૃપાથી આ શ્રેણી માટે ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી અમદાવાદમાં મને ઓલ ઇન્ડિયા રેડિયો એવોર્ડ પણ મળ્યો હતો। એ મારું સદભાગ્ય। જયારે ટીવી ની દીકરા શરૂઆત થઈ ત્યારે ઘણા એવું વિચાર્યું કે ભાઈ રેડિયો નું શું થશે, પણ ના, આજે પણ આકાશવાણી આંગ બાંગ અને શાંતિ પોતાના કાર્યક્રમો કરતી જ રહે છે અને ત્યાંથી રજૂ થતા જ રહે છે। હેપી બર્થડે ટુ ઓલ ઇન્ડિયા રેડિયો, લોંગ લીવ ઓલ ઇન્ડિયા રેડિયો।
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી જનસેવાના 90 વર્ષ

0: મિત્રો, આ ગીત સાંભળીને તમને જે ફિલ્મી કલાકારનો વિચાર આવ્યો તે કોણ હોઈ શકે? કદાચ 19 મે એટલે કે આજના દિવસે 1938માં જન્મેલા ગિરીશ કર્નાડનો જ હોઈ શકે. જી હા મિત્રો, યશુદાસના સ્વરમાં જયા સારથી કમ્બાઇન્ડ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ સ્વામીનું ગીત સાંભળ્યું. અમિત ખન્નાની શબ્દરચના હતી, સંગીત રાજેશ રોશનનું. મિત્રો, ગિરીશ કર્નાડ એક ભારતીય લેખક, અભિનેતા અને ફિલ્મ નિર્માતા કે જેમણે ભારતીય રંગભૂમિ પર ઐતિહાસિક અને પૌરાણિક દંતકથાની વિચારધારાને તે સમયના સામાજિક રીતિરિવાજોમાં સુધારા કરવા માટેના મોડર્ન પ્રયોગો કર્યા થિયેટરમાં, તેઓ એના માટે ખૂબ જ જાણીતા. હવે નવું ગીત સાંભળી એ પહેલાં કાર્યક્રમમાં લઈ એક નાનકડો વિરામ. મિત્રો,
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: ઉફ, આ મે મહિનો, અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઉર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક. રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
4: એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

મિત્રો, સમય થયો છે હવે અમારા આવતીકાલે અને આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા જાણવાનું, ઝરોખા અંતર્ગત. તો ઝરોખા સાંભળીએ બસ થોડી જ વારમાં.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
2: હા, સુરત એફએમ.
1: કોણ બોલો?
2: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
1: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
2: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
1: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર. સુરત એફએમ. અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140. અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
4: યશુદાસને સાથીદારોનો સ્વર હતો, બપ્પી લહેરુનું સંગીત અને શબ્દો યોગેશના હતા. મિત્રો, 1961 યયાતિ મહાભારતના પાત્ર પર આધારિત તેમનું પ્રથમ સફળ નાટક હતું. આ ઉપરાંત તુગલક, હૈવદન, નાગમંડલ, તાલેડાંડા, અંજુ મલ્લિગે, અગ્નિ અને વર્ષા એ નોંધપાત્ર નાટકો છે. મિત્રો, મંથન ફિલ્મ જે ગુજરાતની શ્વેત ક્રાંતિ પર આધારિત હતી, જેમાં તેમની મુખ્ય ભૂમિકા હતી, અને આ ફિલ્મ બનાવવા માટે પણ ડૉક્ટર વર્ગીસ કુરિયને તેમની દૂધ મંડળીના કાર્યકરો સાથે મળીને એ લોકો પાસેથી 2-2 રૂપિયા અનુદાન મેળવ્યું અને આ ભેગી કરેલી રકમમાંથી આ ફિલ્મ બની, જે ખૂબ જ સફળ રહી. 1977 શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મ તરીકે સ્થાપિત થઈ હતી અને શ્રેષ્ઠ પટકથાનો નેશનલ એવોર્ડ આ ફિલ્મે મેળવ્યો હતો. આ વાત સાથે હવે સાંભળીએ તેમની 1980 ફિલ્મ મેરી જંગનું ગીત, લતા મંગેશકર અને નીતિન મુકેશનો યુગલ સ્વર, આનંદ બક્ષીની શબ્દરચના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

0: जिंदगी हर कदम एक नई जंग है। जी हाँ मित्रों, आ मेरी जंग फिल्मनु गीत आपे सांभळ्यु। मित्रों, गिरीश कर्नाड विषे वात करी रह्या छे आपणे। तेमणे करेली हिंदी फिल्मोमां इकबाल, एक था टाइगर, टाइगर जिंदा है ए मुख्य छे। तेमणे 1974 पद्मश्री, 1992 पद्मभूषण અને 1998 જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત નેશનલ એવોર્ડ્સ અને ફિલ્મફેર એવોર્ડ્સ પણ તેઓ ઘણા મેળવી ચૂક્યા છે। 10 જૂન 2019 તેઓએ આ દુનિયાને અલવિદા કહ્યું। અને મિત્રો, હવે બીજી ઘણી વાતો કરું એ પહેલાં લઈએ કાર્યક્રમમાં એક નાનકડો વિરામ।
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે। કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે।
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે।
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે।
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: હરરોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: આશા ભોંસલેના સ્વરમાં આનંદ બક્ષીની શબ્દરચના અને લક્ષ્મીકાંત પેરેલાલનું સંગીત ફિલ્મ લોફરનું ગીત આપે સાંભળ્યું. મુમતાઝ, ફરીદા જલાલ, ધર્મેન્દ્ર અભિનીત આ ફિલ્મનું આ ગીત ખૂબ જ લાઇવલી અને પ્લેફુલ ગીત હતું. આ ગીત સાંભળતા જ આપણા પગ થિરકવા લાગે અને આશા ભોંસલેની ગાયકી પણ ખૂબ જ સરસ હતી. મિત્રો, કાર્યક્રમમાં વધુ આગળ વાત કરું એ પહેલાં લઈએ એક નાનકડો વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
3: 101.1 મેગાહર્ટ્ઝ પર આપ છો કાર્યક્રમ ગુજરા હુઆ જમાનામાં પલક સાથે. મિત્રો, સ્ટુડિયોની ઘડિયાળ મને સમય બતાવી રહી છે. કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળીએ. આરડી બર્મનના રોમેન્ટિક કમ્પોઝિશનમાં આ એવરગ્રીન ગીતની ગણતરી કરી શકાય, અને તમે પણ આ ગીત સાથે વીતેલી ક્ષણોને યાદ કરશો. તો સાંભળીએ કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલસ્વરમાં આનંદ બક્ષીની શબ્દરચના, સંગીત આરડી બર્મનનું, ફિલ્મ 1971ની પરાયાધનનું આ ગીત.

0: મિત્રો, આ ગીત સાથે જ ગુજરા હુઆ જમાના કાર્યક્રમ પૂરો થયો. 7 વાગ્યા છે. જયમાલા કાર્યક્રમ બસ થોડી જ વારમાં.
1: અનૂઠી પરવાઝ, સુનહેરે ગાનો કા અંદાઝ, આપકી સુબહ કો બનાએ ખાસ, ભૂલે વિસરે ગીત,
2: તુમ્હારી યાદ સતાતી હૈ.
1: હર રોજ સુબહ 7 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
3: આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઉર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 1923 પર સંપર્ક કરો.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના પાટનગર ઓસ્લોમાં ત્રીજી ભારત નોર્ડિક સંમેલનમાં ઉપસ્થિત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી 5 વર્ષમાં છત્તીસગઢનો બસ્તર વિસ્તાર દેશનો સૌથી વિકસિત આદિવાસી વિસ્તાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી જેપીસીની ગુજરાતમાં યોજાયેલી બેઠકમાં બધી ચૂંટણી એક સાથે થાય તેવો સૌનો મત. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસ કોચિંગ સેન્ટરમાં સીબીઆઈની સઘન તપાસ. ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભુવનચંદ્ર ખંડુરીનું નિધન. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી. અને આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે જયપુરમાં મુકાબલો. સમાચાર વિગતવાર. નોર્વેની રાજધાની ઓસ્લોમાં આજે ત્રીજી ભારત નોર્ડિક સમિટ શરૂ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વે, સ્વીડન, આઇસલેન્ડ, ફિનલેન્ડ અને ડેનમાર્કના તેમના સમકક્ષ સાથે આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ બેઠકનો ઉદ્દેશ્ય 2022માં ડેનમાર્કના કોપનહેગન ખાતે યોજાયેલી અગાઉની સમિટ પછી ભારત અને નોર્ડિક દેશ વચ્ચે ક્ષેત્રીય સહયોગને મજબૂત બનાવવાનો છે. આ દરમિયાન ટેકનોલોજી અને નવીનતા, ટકાઉપણું, નવીનીકરણીય ઉર્જા અને ડિજિટાઇઝેશન પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ તકે વૈશ્વિક તણાવ પર બંને દેશની ભાગીદારી વિશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાત કરી હતી.
1: हम सबने मिलकर ग्लोबल इश्यूज पर भी विचार साझा किए. वैश्विक तनाव और संघर्ष के इस दौर में भारत और नॉर्डिक देश साथ मिलकर एक रूल्स बेस्ड ग्लोबल ऑर्डर को बल देते रहेंगे. और यूक्रेन हो या वेस्ट एशिया, हम संघर्ष की शीघ्र समाप्ति और शांति के प्रयासों का समर्थन करते रहेंगे. हम इस बात पर सहमत है कि मल्टीलेटरल इंस्टीट्यूशंस का रिफॉर्म आवश्यक भी है और अर्जेंट भी है. और टेररिज्म पर भी हमारा क्लियर और यूनाइटेड स्टैंड है. नो कॉम्प्रोमाइज, नो डबल स्टैंडर्ड.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને નોર્ડિક દેશોએ તેમના સંબંધોને ગ્રીન ટેકનોલોજી અને ઇનોવેશન સ્ટ્રેટેજિક પાર્ટનરશીપનું સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો છે.
1: हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक બહેતર ભવિષ્ય સુનિશ્ચિત કરેંગે.
0: ઉપરાંત શ્રી મોદીએ કહ્યું કે નોર્ડિક દેશ દ્વારા કરવામાં આવતા ઝડપી રોકાણથી ભારતના વિકાસની સાથે હજારો નવી રોજગારીની તક ઉભી થઈ છે. પ્રધાનમંત્રી શ્રી મોદી તેમની 5 દેશના યાત્રાના અંતિમ ચરણમાં આજે ઇટાલીના રોમ ખાતે પહોંચશે. પ્રધાનમંત્રીની મુલાકાતને આવરી લેતા અમારા સંવાદદાતા તરફથી વધુ માહિતી.
2: इस यात्रा से भारत इटली रणनीतिक संबंधों को कई महत्वपूर्ण क्षेत्रों में नई गति मिलने की उम्मीद है. व्यापार, निवेश और औद्योगिक साझेदारियों से जुड़ी सहयोग योजनाओं की घोषणा होने की संभावना है, क्योंकि दोनों देश आर्थिक संबंधों को मजबूत करने और सहयोग के नए क्षेत्रों की तलाश में है. व्यापारिक संबंध पहले से ही मजबूत है और इस यात्रा के दौरान होने वाली उच्च स्तरीय वार्ताओं के बाद इनके और आगे बढ़ने की उम्मीद है. भारतीय प्रवासी समुदाय प्रधानमंत्री के आगमन को लेकर विशेष रूप से उत्साहित.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છત્તીસગઢનો બસ્તર વિભાગ આગામી 5 વર્ષમાં દેશમાં સૌથી વિકસિત આદિવાસી વિભાગ તરીકે ઉગરી આવશે. આજે જગદલપુરમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી શાહે કહ્યું કે સરકારનો હેતુ વર્ષ 2031 સુધીમાં બસ્તરના લોકોની સરેરાશ આવક 6 ગણી વધારવાનો છે. તેમણે કહ્યું કે બસ્તરને નક્સલવાદથી મુક્ત કર્યા પછી કેન્દ્ર અને છત્તીસગઢ સરકારે સંયુક્ત રીતે આગામી 5 વર્ષમાં પ્રદેશના વિકાસ માટે એક વૈજ્ઞાનિક વ્યૂહરચના તૈયાર કરી છે.
3: 19 મઈ 2026 की ये तिथि है कि जहां से नक्सल प्रभावित क्षेत्र में संपूर्ण विकास की परिकल्पना को लॉन्च किया जा रहा है. बस्तर के 7 जिले को नक्सलवाद से मुक्त कराने के लिए भारत सरकार के द्वारा यहां पर करीब करीब 200 सुरक्षा कैंप बनाए.
0: શ્રી શાહે એવી પણ જાહેરાત કરી કે બસ્તરના દરેક આદિવાસી પરિવારને એક ગાય અથવા ભેંસ આપવામાં આવશે અને 6 મહિનાની અંદર પ્રદેશમાં એક મોટું સહકારી ડેરી નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે. આ માટે છત્તીસગઢ સરકારે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાને ગુરૂવારે યોજાનારી ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી માટે પોતાનું નામાંકન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. તૃણમૂલ કોંગ્રેસે એક નિવેદનમાં જણાવ્યું કે જહાંગીર ખાનનો ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય તેમનો વ્યક્તિગત નિર્ણય હતો, પાર્ટીનો નહીં. ખાન મેદાનમાંથી બહાર થયા બાદ હવે સ્પર્ધા ભાજપના ઉમેદવાર દેવાંશુ પાંડા, કોંગ્રેસના ઉમેદવાર અબ્દુર રઝાક મૌલા અને એસીપીઆઈએમના ઉમેદવાર શંભુનાથ કુર્મી વચ્ચે થશે. સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ JPCના સભ્ય આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે. પીપી ચૌધરીના વડપણ હેઠળની JPCના સભ્યોએ આજે ગાંધીનગરમાં મુખ્ય સચિવ MK દાસ, રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવ સહિતના ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરી. ગાંધીનગરમાં સાંજે પત્રકારો સાથેની વાતચીતમાં JPCના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું, સમિતિ ગુજરાતના હિસ્સેદારોને સાંભળવા આવી છે. આજની બેઠકમાં બધી ચૂંટણી એક સાથે થાય તેવો મત સૌએ વ્યક્ત કર્યો. એક રાષ્ટ્ર એક ચૂંટણીના કારણે ગુજરાતના 7 લાખ કરોડ રૂપિયા બચશે.
4: અગર મેં ઉદાહરણ કે તોર પે આપકો બતાઉં કે 2029 મેં અગર યે લાગુ હોતા હૈ કાનૂન તો લાગુ હોતે હી પાર્લિયામેન્ટ કી પ્રથમ જો મીટિંગ હોગી ઉસકો અપોઇન્ટેડ ડેટ કહેંગે વો કેલેન્ડર હો ગયા સેટ. જૈસે 30 મઈ 2029 કો અગર પહેલી મીટિંગ હોતી ઓર સંવિધાન મેં સંશોધન હો જાતા ઉસકે પહેલે તો પહેલી મીટિંગ કે દિન હી યે માના જાયેગા કે અપોઇન્ટેડ ડેટ હૈ ઓર ઉસસે 5 સાલ के बीच में मई 2029 से लगा करके 5 साल के बीच में जो भी विधानसभा के चुनाव होंगे वो शॉर्ट टर्म के लिए होंगे और 2034 में सब साथ आ जाएंगे. लागू ये 2029 में तब होता है जब 2029 के पहले पार्लियामेंट इसको कानून बना दे.
0: આ સમિતિ આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ રાજકીય પક્ષના આગેવાન અને ટોચના અધિકારી સાથે બેઠક કરી તેમના અભિપ્રાય મેળવશે. ઉલ્લેખનીય છે કે JPCમાં અધ્યક્ષ સિવાય લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદ, એમ કુલ 39 સભ્ય છે. નીટ UG પ્રશ્નપત્ર ગેરરીતિ મામલે કેન્દ્રીય તપાસ સંસ્થા CBIની ટીમ મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસ કોચિંગ સેન્ટરમાં સઘન તપાસ ચલાવી રહી છે. આ દરમિયાન દસ્તાવેજ, કોમ્પ્યુટર રેકર્ડ, શૈક્ષણિક સામગ્રી, મોક પ્રશ્નપત્ર, વિદ્યાર્થી સંપર્ક રેકર્ડ સહિતનાની તપાસ કરવામાં આવી રહી છે. તો ટીમ દ્વારા RCC ડિરેક્ટર શિવરાજ મોટેગાંવકરના સગીર પુત્રની પણ પૂછપરછ કરી છે, જે ધોરણ 12નો વિદ્યાર્થી છે અને આ વર્ષની નીટની પરીક્ષામાં હાજર હતો. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીમાં આગામી નીટ UG પુનઃ પરીક્ષાની તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. મંત્રીએ ભાર મૂક્યો કે ફરીથી પરીક્ષા કડક સુરક્ષા પ્રોટોકોલ હેઠળ સુરક્ષિત, સરળ અને સંપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી જોઈએ. ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભુવનચંદ્ર ખંડુરીનું 91 વર્ષની વયે આજે દહેરાદૂન ખાતે નિધન થયું. ભૂતપૂર્વ આર્મી મેજર જનરલ ખંડુરી 2 વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી પણ રહ્યા હતા. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તેમના નિધનને જાહેર જીવન માટે એક અપૂર્ણ ખોટ ગણાવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સ્વર્ગસ્થ ભુવનચંદ્ર ખંડુરીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. એક સોશિયલ મીડિયા સંદેશમાં સુશ્રી મુર્મુએ શ્રી ખંડુરીને પ્રામાણિક, સરળ, પારદર્શક અને વિકાસલક્ષી રાજકારણી ગણાવ્યા. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે મેજર જનરલ ખંડુરી ઉત્તરાખંડના વિકાસ માટે હંમેશા સમર્પિત રહ્યા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શ્રી ખંડુરીને જનકલ્યાણ અને દેવભૂમિની પ્રગતિ માટે હંમેશા પ્રતિબદ્ધ ગણાવ્યા. IPL ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં રાજસ્થાનની ટીમે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા અહેવાલ મુજબ લખનૌ સુપર જાયન્ટ્સે 5 ઓવરમાં 0 વિકેટે 68 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે 5મા ક્રમે અને લખનૌ સુપર જાયન્ટ્સ 8 પોઈન્ટ સાથે 10મા ક્રમે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે 3 દિવસની સત્તાવાર મુલાકાતે દક્ષિણ કોરિયાના સિયોલ પહોંચ્યા છે. દક્ષિણ કોરિયાના પ્રવાસ દરમિયાન સંરક્ષણ મંત્રી તેમના સમકક્ષ હાય ગ્યુ બેક સાથે દ્વિપક્ષીય વાટાઘાટ કરશે. તેઓ બંને દેશ વચ્ચે સંરક્ષણ સહયોગની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે નવી પહેલની શોધ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના પાટનગર ઓસ્લોમાં 3જી ભારત નોર્ડિક સંમેલનમાં ઉપસ્થિત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી 5 વર્ષમાં

છત્તીસગઢનો બસ્તર વિસ્તાર દેશનો સૌથી વિકસિત આદિવાસી વિસ્તાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી જેપીસીની ગુજરાતમાં યોજાયેલી બેઠકમાં બધી ચૂંટણી એક સાથે થાય તેવો સૌનો મત. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં રેણુકાઈ કેમેસ્ટ્રી ક્લાસીસ કોચિંગ સેન્ટરમાં સીબીઆઈની સઘન તપાસ. ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભુવનચંદ્ર ખંડુરીનું નિધન. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી. અને આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે જયપુરમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: ટેકનોલોજી પરિષદ ગુજકોસ્ટ અને રાષ્ટ્રીય સંશોધન સંસ્થા એનઆઈએફ દ્વારા યોજાયેલી બે દિવસની કાર્યશાળાનો મુખ્ય હેતુ દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેલા સંશોધકો અને તેમની ક્ષમતાઓને મજબૂત રાષ્ટ્રીય વિકાસ સાથે જોડવાનો છે. ગાંધીનગરમાં આજથી બે દિવસીય બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના કાયદા અને ન્યાય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠકનો પ્રારંભ થયો. તેનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો અને વેપારીઓને અદાલતની લાંબી અને ખર્ચાળ પ્રક્રિયામાંથી બચાવીને ઝડપી ન્યાય અપાવવાનો છે. બેઠકમાં વિવાદોને અદાલતની બહાર જ મધ્યસ્થી અને સમાધાન દ્વારા ઉકેલવા પર ભાર અપાશે. ઉપરાંત ડિજિટલ ટેકનોલોજી અને ઓનલાઈન મંચનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય વેપારી વિવાદોના ઝડપી નિરાકરણ અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે. મોરબીમાં અત્યાર સુધીમાં 670 જેટલા સિરામિક ઉદ્યોગો પુનઃ કાર્યરત થયા છે. ગુજરાત એનર્જી લિમિટેડ જીઈએલની સફળ વ્યૂહાત્મક રચના થકી ગત 1.5 મહિનામાં કાર્યરત એકમોની સંખ્યા 83થી વધીને 670 થઈ છે. તેનાથી ઉત્પાદકોમાં વિશ્વાસ વધ્યો છે અને ઉત્પાદનના પુનરુત્થાનને વેગ મળ્યો હોવાનું ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું. તેમણે કહ્યું કે 1 માર્ચથી 2026થી અત્યાર સુધીમાં કંપનીએ આશરે 40,000 રહેણાંક હેતુ માટે પાઇપ્ડ નેચરલ ગેસ ડીપીએનજી જોડાણ આપ્યા અને ઉપરાંત આશરે 13,000 પુનઃ જોડાણ પણ અપાયા છે. ઉર્જામંત્રી વધુમાં કહ્યું કે તાજેતરની ભૂ રાજકીય કટોકટી દરમિયાન કંપનીએ અવિરત પુરવઠો જાળવવા મધ્ય પૂર્વ સિવાયના બજારોમાંથી કુદરતી ગેસની ખરીદી કરી કટોકટીના કારણે કાચો માલ અને પરિવહન ખર્ચમાં થયેલા વધારા, ઔદ્યોગિક પ્રોપેનના ઉપયોગ પર નિયંત્રણોના કારણે મોરબીમાં ઘણા સિરામિક એકમોએ માર્ચના બીજા પખવાડિયાથી તેમની કામગીરી સ્વેચ્છાએ જ સ્થગિત કરી દીધી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી દિવસોમાં રાજ્યના યુવા ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવીને દેશ અને ગુજરાતનું ગૌરવ વધારશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદમાં એક રમતગમત અકાદમીના પ્રારંભ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી સંઘવીએ મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા બદલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIના સચિવ જય શાહનો આભાર માન્યો. આ પ્રસંગે ઉપસ્થિત ભૂતપૂર્વ ક્રિકેટર ભારતરત્ન સચિન તેંડુલકરે જીવન અને રમતના મૂલ્યો પર ભાર આપવા જણાવ્યું. તેમણે કહ્યું કે સફળતાનો કોઈ શોર્ટકટ એટલે કે ટૂંકો રસ્તો નથી, ધીરજ અને ખંત સાથે જ સફળતાનો માર્ગ સરળ બને છે. રાજ્યભરમાં વસ્તી ગણતરીના પહેલા તબક્કાના ભાગરૂપે હાલ સ્વગણતરી અભિયાન ચાલી રહ્યું છે. લોકો સત્તાવાર વેબ પોર્ટલ પર જાતે જ તેમની વિગતો ભરી રહ્યા છે. આ પોર્ટલ પર વિગતો જાતે ભરીને રાજ્યના મુખ્ય સચિવ MK દાસ પણ સ્વગણતરી અભિયાનમાં સહભાગી થયા. તેમણે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી.
1: વસ્તી ગણતરી 2027 માટે સેલ્ફ ઇન્ફોર્મેશન એક નવી પદ્ધતિ ભારત સરકારે વિકસાવી છે. આ કરવાથી વસ્તી ગણતરીનો પ્રોસેસ ખૂબ ઝડપી થશે. અત્યાર સુધીમાં લગભગ 60,000 લોકોએ ગુજરાતમાંનું લાભ લીધું છે. તમામ સરકારી કર્મચારીઓને પણ એમાં જોડાવા વિનંતી છે. આમાં ગુપ્તતા પણ જળવાશે, ટ્રાન્સપરન્સી પણ રહેશે, કામ ઝડપી થશે.
0: ગાંધીનગરના સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય કેફી પદાર્થ સંગઠન અને ડાર્ક વેબ સાથે જોડાયેલા 226 કરોડ રૂપિયાથી વધુના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ કરાયો. સાથે જ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આતંકવાદી સંગઠનોને નાણાકીય મદદ કરવા મામલે અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી હોવાનું ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના SP રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
2: સાયબર ક્રાઇમના 935 ગુનાઓ મળી આવેલ છે. આમ આશરે 226 કરોડ રૂપિયાના ક્રિપ્ટો વ્યવહારોનું નેટવર્ક ધરાવતું વિશ્વના અલગ અલગ આતંકવાદી સંગઠનો, ડ્રગ્સ નેટવર્ક, ક્રિમિનલ સિન્ડિકેટ, સ્મગલિંગ, ખાસ કરીને ગોલ્ડ સ્મગલિંગ અને હ્યુમન ટ્રાફિકિંગના પૈસા આ વોલેટમાં આવેલા હોવાનું પ્રસ્થાપિત થતા 9 આરોપીઓની ધરપકડ કરવામાં.
0: રાજ્યમાં આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાય તેવી સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું. રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યુનાઇટેડ કિંગડમના બ્રિટિશ હાઈકમિશન અને નવી દિલ્હીના ઉચ્ચસ્તરના પ્રતિનિધિમંડળની એક બેઠક યોજાઈ. તેમાં કેફી પદાર્થ નિયંત્રણ, સાયબર ગુના નિવારણ અને ટેકનિકલ સહકાર તેમજ સોશિયલ નેટવર્કિંગના પાયારૂપ માળખા અંગે ચર્ચા કરવામાં આવી. બોટાદ પોલીસે ઇંધણના બિનજરૂરી ઉપયોગને રોકવા વિશે વિશેષ પહેલ કરી. જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલા વિશેષ હેલ્પલાઇન નંબર 0 28 49 27 15 04 પર લોકો સમસ્યાની રજૂઆત કરી શકશે. જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ નાગરિકોને ફરિયાદ, અરજીઓ કે રજૂઆત માટે પોલીસ કચેરી સુધી ન આવવા અનુરોધ કર્યો છે. રાજ્યભરમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના નવે હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે ભરૂચમાં જંબુસર, આમોદ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી, જ્યારે નવસારીની ગણદેવી અને બોટાદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષની વરણી કરાઈ, તો મહેસાણાની ઊંઝા નગરપાલિકાના નવા પ્રમુખ રીમા પટેલની વરણી કરાઈ.

0: ફરી કાર્યરત. આતંકવાદી સંગઠનોને નાણાકીય સહાય કરવા સંબંધિત 226 કરોડ રૂપિયાથી વધુનું ક્રિપ્ટો નેટવર્ક પકડાયું. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
1: આપ સાંભળી રહ્યા હતા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. કાર્યક્રમ આપકે લીએ બસ થોડી જ વારમાં.
2: હર બુધવાર ઓર શનિવાર શામ 7 બજે સુનિયે વિશેષ જયમાલા જિસકે પ્રાયોજક હૈ
3: સુબહ જરાઓ શામ જરાઓ
4: દેવ દર્શન થું

0: जंगली फिल्म से ये गीत अभी आप सुन रहे थे लता मंगेशकर मोहम्मद रफी की आवाजों में, और इसके साथ ही आज का ये प्रोग्राम आपके लिए यहीं समाप्त होता है। इजाजत दीजिए।
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: હર બુધવાર ઓર શનિવાર શામ 7 બજે સુનિયે વિશેષ જયમાલા, જિસકે પ્રાયોજક હૈ
3: સુબહ જલાઓ શામ જલાઓ
4: દેવ દર્શન થુ.
5: આજા અબ તો આજા, આજા. યે કરના બહોત મુશ્કિલ હૈ, ઇસમે પેટ કા ધક્કા દેના પડતા હૈ આવાઝ કો, તબ જાકે યે આ આ આ હોતા હૈ. ઓર એક દિન મેં યે આ આ આ કી પ્રેક્ટિસ કર રહી થી અપને ગાડી મેં બેઠ કે, ડ્રાઈવર ને પીછે મુડ કે કહા, મીમ સાહેબ આપકો કુછ તકલીફ હૈ ક્યા, ક્યા હો ગયા, આપકી તબિયત ઠીક હૈ ના? તો મેં હંસ પડી ઓર મેને કહા, નહીં નહીં તું ગાડી ચલા.
6: એસી અનમોલ યાદેં આપકો મિલેંગી સિર્ફ વિવિધ ભારતી પર. વિવિધ ભારતી, આપકા જીવન સંગીત.

રંગ તરંગ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા એફએમ બેન્ડ 101.1 મેગાહર્ટ્ઝ પર. આ આકાશવાણી છે, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની આ પ્રસારણ સભાને વિરામ આપી આવતીકાલે સવારે આ જ મીટર્સ પર 5:55 આપને ફરીથી મળીશું. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત પલક ત્રિવેદી આપની અનુમતિ લે છે. શુભરાત્રી, જય હિન્દ.